નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, આજે મંગળવાર, તારીખ 19 મે 2026, વિક્રમ સંવત 2082, તિથિ છે અધિક જેઠ સુદ 30. અત્યારે સવારના 5:57 અને 37 સેકન્ડ થઈ રહી છે. આજનો આપનો દિન શુભ હો એવી મંગળ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હવે થોડી જ વારમાં દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર સાંભળશો.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ પરેશ ભટ્ટ અને કુસુમ બળોદકરના સ્વરમાં પ્રાચીન ભજન.

0: આ પેટીયુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 6:30 હવે સાંભળીશું કાર્યક્રમ અમૃતધારા. લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણીનો આ કાર્યક્રમનો આજનો વિષય છે ચરણ, તથા વક્તા લતા હિરાણી છે.
1: શબ્દને એની આભા હોય છે, છાયા હોય છે, સુગંધ હોય છે. શબ્દકોશ ચરણના સમાનાર્થમાં પગ શબ્દ આપે કે પગલા કદમ સુધી એની શબ્દ છાયાઓ વિસ્તરે, પણ શબ્દકોશની એ તાકાત નથી કે એ ચરણનો ભાવ દર્શાવી શકે. એક સ્થૂળ અવયવનો ભાવ એટલે પગ, અને એક આખા મહિમાવંત વ્યક્તિત્વનું ગાન એટલે ચરણ. ક્યારેક એવું બને છે કે પગ શબ્દ કોઈ ભાવસભર ભક્તિસભર વાણીમાં પ્રવેશે છે અને એને ચરણની ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય છે. ભજનની આ એક પંક્તિ જુઓ, પગ મને ધોવા દો રઘુરાય. અહીં એક સામાન્ય શબ્દનું ઉર્ધ્વારોહણ છે. પગ જેવા સામાન્ય શબ્દ અને ધોવા જેવી સામાન્ય ક્રિયાને પરમ તત્વનું અનુસંધાન મળે છે અને એનું અલૌકિકતામાં રૂપાંતર થઈ જાય છે. અહીં માત્ર ચરણ સ્પર્શનો જ નહીં, ચરણ સ્પર્શ કરનારનોય મહિમા અનુભવાય છે. જે ચરણોનો સ્પર્શ આ ભવસાગર તરાવી દેવા સમર્થ હોય, એ ચરણોને, એ પરમ પવિત્ર પગને પખાળવાનો લ્હાવો સંત સિવાય કોના ભાગ્યમાં હોય? માનવીના ચરણ ચાલવા માટે જ સર્જાયા છે. પિતાની આંગળી પકડીને પા પા પગલી કરતા પગ જીવનની શોધ આરંભે છે, એને ગતિમાં પરિવર્તિત કરતા જાય છે અને અંતે પરમ શાંતિ, મૃત્યુમાં એ વિરામ પામે છે. આ આખી યાત્રા સમયના મિજાજને કેવું પારખે છે, કેવું અનુસરે છે? બાળપણના થનગનતા સ્ફૂર્તિથી ઉભરાતા પગલાં, યુવાનીના શક્તિથી છલકાતા ખુમારીથી ફાટ ફાટ થતા કદમ, અને વૃદ્ધાવસ્થાના થાકેલા બીજે કશેક ભાર સોંપીને નિરાંતનો દમ લેવા માગતા ચરણ, આ બદલાતા જતા સ્વરૂપોમાં ચરણોની યાત્રા આરંભથી અંત લગી ચાલ્યા કરે છે. ચરણમાં ગતિ છે, પ્રવાસ છે. સામાન્ય માનવીના ચરણોની ગતિ દેખીતી રીતે સ્થૂળભણી અને અંતે સૂક્ષ્મ એટલે કે અનંત અવકાશમાં વિલીન થવા ભણી રહે. જ્યારે સાધુ સંતોના ચરણોની ગતિ સદાય સૂક્ષ્મ ભણી રહે છે, એમના ચરણોમાં પ્રથમથી જ પરમની ખોજ આરંભાય છે. અંતે અનંતમાં વિલીનતા ખરી, પણ પૂર્ણત્વના પ્રકાશને પામી અને એની સંગે જીવનભર સંતના ચરણની ગતિની ભીતર સ્થિરતાનો વાસ હોય છે. ઈશ્વરમાં અમાપ આસ્થાની જ્યોત એના પ્રવાસને અજવાળ્યા કરે છે, એટલે જ એમના ઉઘાડા ચરણ ટાળ કે તડકામાં એક સરખી સમતાથી યાત્રા કર્યા કરે છે. માર્ગમાં મળતા ફૂલ કે કાંટાને એ એક સરખી નિસ્બતથી વધાવી શકે છે. વિષમ પરિસ્થિતિ એમની યાત્રાને થંભાવી નથી શકતી કે એમના ચરણોને ડગાવી નથી શકતી. ચરણમાં ચાલ છે, એ ચાલમાં કદમમાં માનવીના વ્યક્તિત્વનો લય અને તાલ છે. સમાજની નિસ્બત પણ એમાં એ જ રીતે પ્રગટ થાય છે. માનવીની ચાલ સાથે શુકન અપશુકન, મર્યાદા વિરોધ, સારું નરસું કેટલું જોડાયેલું છે, અને એ રીતે ચરણોનો જડ ઉંબરા સાથે પણ કેવો અર્થપૂર્ણ અને હુંફાળો સંબંધ છે. દ્વારનો ઉંબરો પટાવીને પ્રવેશતા નવવધુના પગલાં કંકુથી પોંખાય છે. લક્ષ્મીના શુભ પગલાંના સ્વાગત માટે ઉંબરો પૂજાય છે.

0: ચરણ સાથે કે પગલાં સાથે સંબંધ ધરાવતો ઉંબરો ઘરનું એક જીવંત અંગ બની એની સામાજિકતાને પ્રત્યક્ષ કરે છે. ચરણ ઈશ્વરની દેન છે, એમ કહો કે એક એક અંગ, પૂરું શરીર ઈશ્વરનું વરદાન છે. પરંતુ ચરણ આખા શરીરનો અને એમ આખી જીવન યાત્રાનો ભાર ઉઠાવે છે, ત્યારે આપણે આ ચરણોને અડીખમ રાખવા તરફ કેટલા ઉદાસીન છીએ. કોઈ પંગુને કે એની વ્યથાને જાણીએ તો ચરણની મહત્તા સમજાય.
1: આપ સાંભળી રહ્યા હતા લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય હતો ચરણ, તથા વક્તા લતા હિરાણી હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે શ્રીરામ.

એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સવારના 6:35 થઈ રહી છે. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળશો સરસ્વતી ચંદ્ર ફિલ્મનું ગીત, જેને સ્વર આપ્યો છે મુકેશે. ગીતને સંગીતબદ્ધ કર્યું છે કલ્યાણજી આનંદજીએ અને શબ્દો છે ઇન્દિવરના.

0: શિક્ષા સ્કીમ ના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતા ના કાર્યક્રમ માં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીએ શ્રી 420 ફિલ્મનું ગીત, જેને સ્વર આપ્યો છે મુકેશે, ગીતને સંગીત આપ્યું છે શંકર જયકિશને અને શબ્દરચના છે શૈલેન્દ્રની.

મિત્રો, આનંદ બક્ષીની રચના સાંભળશો. ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં, અમર પ્રેમ ફિલ્મમાં. સંગીતકાર છે રાહુલ દેવ બર્મન.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા અમર પ્રેમ ફિલ્મનું ગીત. આ ફિલ્મના ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થતા સંસ્કૃત સમાચાર બસ થોડી જ ક્ષણોમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સામાન્ય અને અવિરત. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રાજ્યમાં આજથી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે. મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ. અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. અને રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા. સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સામાન્ય અને અવિરત છે. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના રાજ્યસ્તરીય સંયોજકે જણાવ્યું કે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પુરવઠા શૃંખલા કોઈપણ વિક્ષેપ વિના કાર્યરત છે અને સમગ્ર રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. જ્યારે દેશના કેટલાક ભાગોમાં ઇંધણની ઉપલબ્ધતા અંગે ચિંતા વચ્ચે ગ્રાહકોને ગભરાટમાં ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન પાટણ જિલ્લા પુરવઠા અધિકારીએ ઇંધણની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે નિયામક ગાંધીનગરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે આજથી રાજ્યમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે, ત્યારે આ બેઠક અગાઉ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર ખાતે એક મહત્વની બેઠક યોજી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં શ્રી સંઘવીએ રાજ્યના મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે સમીક્ષા કરી. રાજ્યમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કામાં સ્વગણતરી શરૂ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ સહિત અનેક મહાનુભાવો પણ ઓનલાઈન સ્વગણતરી પત્રક ભરી રહ્યા છે, ત્યારે આ રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જીએચ સોલંકીએ નાગરિકોને અપીલ કરી છે.
1: જનગણનામાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિત લક્ષી વિવિધ યોજનાઓમાં એના આયોજન, અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ ઉપયોગી થાય છે. આપ સૌને વિનંતી છે કે રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બની સાચી માહિતી દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન આપવા વિનંતી કરું છું.
0: ભારતીય રેલવે મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ કર્યું. રેલવે મંત્રાલયે નવી દિલ્હી સ્થિત કાર્યાલયમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની છબી પ્રદર્શિત કરી. મંત્રાલયના જણાવ્યા અનુસાર વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સહિત રાજ્યના તમામ 8 સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. વડોદરા મુંબઈ રાજમાર્ગ પર નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા વાહન ચાલકો માટે ઈ ચલણની વ્યવસ્થા અમલી બનાવાઈ છે, જે અંતર્ગત 10 કિલોમીટરના અંતરે ઓટોમેટિક સ્પીડ ડિટેક્શન અને નંબર પ્લેટ રેકોગ્નાઇઝર કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાના માધ્યમથી વધુ ઝડપે દોડતા વાહન ચાલકોને ઓનલાઈન ચલણ અપાશે. પ્રથમ વખત નિયમ તોડનારા વાહન ચાલકને 1500 રૂપિયા, જ્યારે બીજી વખત કેમેરા પોઈન્ટ સુધી વાહનની ગતિ વધુ નોંધાશે તો 2000 રૂપિયાનો વધારાનો દંડ વસૂલાશે. ગુજરાત એસટી નિગમે બસના ભાડામાં ઘટાડો કરતા અમદાવાદથી ભાવનગર અને સુરતની મુસાફરી હવે સસ્તી થઈ છે. અમદાવાદ ભાવનગર વચ્ચે નવો હાઈવે તૈયાર થતાં અંતર ઘટ્યું હોવાને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું એસટી નિગમના ચીફ લેબર ઓફિસર શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું.
2: અમદાવાદથી ભાવનગરનું જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે. અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે.
0: અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો છે. મલેશિયાના કુઆલાલમપુરથી એર એશિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સીમા શુલ્ક વિભાગે કરેલી કાર્યવાહીમાં એનડીપીએસ એક્ટ 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. સીમા શુલ્ક વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં ગોધરા અમદાવાદ હાઈવે પર એમ્બર ગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 2 શખ્સ ઝડપાયા છે. જપ્ત કરાયેલ એમ્બર ગ્રીસનું વજન 860 ગ્રામ અને તેની કિંમત 86 લાખ રૂપિયા થાય છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરિયાઈ સુરક્ષાને સઘન બનાવવા નવસારીના દરિયાકાંઠાના વિસ્તારમાં સમુદ્રી કમાન્ડો અને પોલીસ દ્વારા ઉભરાટથી દીપલા ગામના દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ કરાયું, જેમાં કમાન્ડોની વિવિધ ટીમે શંકાસ્પદ લોકો, વાહનો હોડી તેમજ અવાવરૂ સ્થળની તપાસ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. જૂનાગઢના સક્કરબાગમાંથી મુંબઈના ભાયખલા પ્રાણી સંગ્રહાલયને 4 એશિયાઈ સિંહ અપાશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તરફથી જિરાફ, ગેંડા અથવા કેપુચીન વાંદરાના બદલામાં 4 એશિયાટિક સિંહો મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે જનજીવન પણ પ્રભાવિત થયું છે. આ દરમિયાન અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા એક મુલાકાતીએ પ્રતિક્રિયા આપી.
3: મેં જોધપુર રાજસ્થાન સે આયા હું. યહાં પે આકે દેખા હૈ સબ જગહ સાફ સફાઈ બહુત અચ્છી તરહ સે રખી હુઈ હૈ. ઉનકે યહાં પાણી કા ભી છિડકાવ કિયા હુઆ હૈ. ઠંડક કે હિસાબ સે કૂલર લગાયા હુઆ હૈ. ખાને પીને કી વ્યવસ્થા બસ અચ્છે સે ચલ રહી હૈ. ઉનકી સાફ સફાઈ વગેરા બહુત અચ્છી વ્યવસ્થા હૈ.
0: અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મંજૂરી અપાઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માત્ર 2.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓને જ કેન્દ્ર પુરસ્કૃત યોજનાનો લાભ મળવાપાત્ર હતો. જોકે મધ્યમ વર્ગના પરિવારોના હિતને ધ્યાને રાખી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આવક મર્યાદા વધારીને 6 લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. હવે 6 લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ અપાશે, જેનાથી આ વર્ષે અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે. રાજ્યમાં ગરમીથી હાલાકી અનુભવી રહેલા લોકોને હવે થોડી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. આગામી 6 દિવસ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું.
4: કોસ્ટલ ક્ષેત્રમાં આવી જો પવન કા દિશા હૈ પશ્ચિમ સે ઉત્તર પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ બને રહેગી ઓર જો સ્પીડ રહેગા 15-20 નોટ ગસ્ટિંગ ટુ 25 નોટ રહેગી. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ સુરેન્દ્રનગર મે 44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ.
0: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 97.77 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લિટર થયા છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર ડીઝલનો ભાવ હવે 90.67 રૂપિયાથી વધીને 91.58 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે વડોદરામાં ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026ની 8 મેચ રમાશે. ગઈકાલે સિનિયર કેટેગરીમાં પુરૂષોની મેચમાં રાઇઝિંગ સન એફસીએ રેવ્સ એફસી પર 3-2, જ્યારે ગોટ એફસીએ એમેચ્યોર એફસી પર 7-3 જીત મેળવી છે. સિનિયર કેટેગરીમાં મહિલાઓની 6 મેચ રમાઈ હતી. ખંભાળિયા દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ લાગતા પિતા પુત્રીનું મોત થયું છે. રણજીપુર ગામ નજીક કારમાં અચાનક આગ લાગતા દુર્ઘટના સર્જાઈ હતી. કારમાં એક જ પરિવારના 3 સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં માતાનો આબાદ બચાવ થયો હતો. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે રાજકોટના વોટસન મ્યુઝિયમમાં વલ્ભીપુર ઉત્ખનનમાંથી મળેલ પુરાતત્વીય વસ્તુઓનું વિશેષ ફોટો પ્રદર્શન ખુલ્લું મુકાયું, જેમાં પ્રજ્ઞાચક્ષુઓ બેલ રીપી માધ્યમથી માહિતી આપતું સૂર્ય ભગવાનની મૂર્તિનું 3D ટેક્સટાઇલ મોડેલ વિશે માહિતી મેળવી શકશે. આ સાથે QR કોડ તૈયાર કરાયો છે, જેના માધ્યમથી સંગ્રહિત વસ્તુઓનો ઇતિહાસ પણ જાણી શકાશે. ભાવનગર પંચમહાલના શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભડવાળે ઈ રિક્ષામાં મુસાફરી કરી. તેમણે ચાંદરગઢથી શહેરા અને ત્યાંથી પંચામુદ ડેરી સુધી મુસાફરી કરી વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપ્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પુરવઠો સામાન્ય અને અવિરત. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રાજ્યમાં આજથી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે. મુંબઈ અમદાવાદ માટે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઇનનું અનાવરણ. અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 45 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. અને રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. જોઈએ હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની એક ઝલક।

સવારે 7:25 ભક્તિ સંગીત કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું. ગુજરાતી સમાચાર 7:45 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. ત્યારબાદ અમદાવાદ રિલે થશે. સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી સવારે 8:00 સુગમ સંગીત કાર્યક્રમ 8:15 દમણ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરીશું. 8:30 10 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. સવારે 10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર અને 10:30 શ્રવણ મધુરી કાર્યક્રમ જેમાં નાટક રજૂ કરીશું. ત્યારબાદ હિન્દી ગઝલ આપણા દમણ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરીશું.

સવારે 11 વાગ્યાથી 12:30 સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. ત્યારબાદ અમદાવાદ રિલે થશે. બપોરે 1 વાગે હિન્દી તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

1:10-15 સુધી અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ રહેશે. હિન્દી સમાચાર 2:15 દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. 2:30-5 સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. સાંજે 5 દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંજે 5:05. NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ થશે 5:30. ત્યારબાદ સુગમ સંગીત કાર્યક્રમ સાંજે 6 જે દમણ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરીશું. સાંજે 6:30-7:20 સુધી અમદાવાદ રિલે થશે. સાંજે 7:20 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કિસાનવાણી દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું, જેમાં આજે આપ સાંભળશો મિલેટની ખેતીમાં રોગ અને જીવાત સામે સજાગતા એ વિશે નવસારીના ડૉક્ટર બિપિનચંદ્ર એમ વહુનિયાની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત તથા હવામાન અંગેની માહિતી. પ્રસ્તુતિ છે હરેશ પટેલની. ગુજરાતી સમાચાર 7:50 ત્યારબાદ વિવિધ ભારતી પ્રસારણ રહેશે. સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી 8:45. રાત્રે 9:15 થી રાત્રે 11 સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીત કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ ગાયક કલાકાર વિજાનંદના સ્વરમાં ભક્તિ ગીત.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીત કાર્યક્રમ. આ ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી, બસ થોડી જ વારમાં.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્રમાં એક અકસ્માતમાં 13 લોકોના મોત થયા. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી છે. ક્રાઉન પ્રિન્સ હાકોન અને નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે પણ આ પરિષદમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં વેપાર અને આર્થિક ભાગીદારી કરાર ટેપાના અમલમાં આવ્યા પછી દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં વૃદ્ધિની પ્રશંસા કરી. તેમણે ભાર મૂક્યો કે બંને પક્ષોના ભાગીદારોએ ટેપા હેઠળ 100 અબજ અમેરિકન ડોલરના રોકાણ લક્ષ્યને પ્રાપ્ત કરવા અને પરિણામે ભારતમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવા માટે પ્રયાસો કરવા જોઈએ.
1: એફટા કન્ટ્રીઝ સે ભારત મેં અગલે 15 વર્ષોમાં 100 બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ ઓર 1 મિલિયન જોબ્સ ક્રિએટ કરને કા લક્ષ્ય હૈ. યે એમ્બિશિયસ ટાર્ગેટ હૈ લેકિન અચીવેબલ હૈ. ઓર ભારત મેં આપકે ઇન્વેસ્ટમેન્ટ કો આઉટકમ્સ મેં બદલના મેં આપકો વિશ્વાસ સે કહેતા હું યે હમારી ગારંટી હૈ.
0: પ્રધાનમંત્રીએ ભારતના મહત્વાકાંક્ષી ગ્રીન ટ્રાન્ઝિશન એજન્ડાને પણ રેખાંકિત કર્યો, જેમાં દેશના કદ, વધતી જતી ઉર્જા માંગ, આબોહવા પ્રતિબદ્ધતાઓ અને નવીનીકરણીય ઉર્જા, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઉર્જામાં ઝડપી વિસ્તરણ પર ભાર મૂક્યો. આ સમિટમાં 50થી વધુ કંપનીઓના સીઈઓ અને નોર્વેજિયન અને ભારતીય વ્યાપાર અને સંશોધન સમુદાયોના 250થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી. 5 દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર આજથી 2 દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટલીના રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ મેટારેલાને પણ મળશે. શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વ્યાપારી નેતાઓ સાથે વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તરના વિભાગીય મુખ્યાલય જગદલપુરમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. ગઈકાલે છત્તીસગઢની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહે બસ્તર જિલ્લાના નેતાનાર ગામમાં એક જાહેર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. સાંભળીએ એક અહેવાલ.
2: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा है कि पिछले 6 दशकों के दौरान नक्सलवाद के कारण बस्तर को बड़े पैमाने पर जो आर्थिक, सामाजिक और सांस्कृतिक नुकसान हुआ है उसकी भरपाई प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में सरकार अगले 5 वर्षों में करेगी. उन्होंने कहा कि अगले 1.5 वर्षों के दौरान बस्तर में स्थापित सुरक्षा बलों के करीब 200 कैंपों में से 70 कैंपों को जन सेवा केंद्रों में बदलकर उन्हें आदिवासी कल्याण का केंद्र बनाया जाएगा. इन सेवा केंद्रों में बैंकिंग, आधार, राशन कार्ड, कौशल प्रशिक्षण सहित केंद्र और राज्य सरकार की सभी योजनाओं से संबंधित सुविधाएं उपलब्ध कराई जाएंगी. विकल्प शुक्ला, आकाशवाणी समाचार, रायपुर.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને ભારતના એક મજબૂત, આત્મવિશ્વાસુ અને સક્ષમ રાષ્ટ્ર તરીકે ઉદ્ભવનું પ્રતીક ગણાવ્યું. ગઈકાલે હનોઈમાં ભારતીય સમુદાયને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે ભારત પહેલા પરમાણુ હુમલો નહીંની નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે, પરંતુ પરમાણુ ધમકીઓ સામે ઝૂકશે નહીં અને કોઈપણ વિરોધીઓના દુઃસાહસનો યોગ્ય જવાબ આપવા તૈયાર છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ માત્ર તકનીકી પ્રગતિ જ નહીં પરંતુ નવા ભારતની ઓળખ પણ દર્શાવે છે. પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આ કાર્યવાહી કોલકાતા હાઈકોર્ટના આદેશ અને સીબીઆઈ તપાસને અનુસરીને કરવામાં આવી છે. સંદીપ ઘોષ પર મેડિકલ કોલેજમાં ખરીદી સંબંધિત નાણાકીય ગેરરીતિઓનો પણ આરોપ છે. આ કેસમાં અન્ય 3

0: સંસ્થાઓની પણ તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ધનિવારી ખાતે ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ટ્રકમાં સૌથી વધુ લોકો સવાર હતા. ઘાયલોને કાસા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકારે અકસ્માતમાં મૃતકના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે દેશમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવા અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવાઓ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. પ્રથમ તબક્કામાં શ્રીનગર, પટના, વારાણસી, અયોધ્યા અને પ્રયાગરાજનો પણ સમાવેશ થાય છે, જ્યારે આસામના તેજપુર અને દિબ્રુગઢને બીજા તબક્કામાં સમાવવાનો પ્રસ્તાવ છે. તેમણે જણાવ્યું હતું કે વોટર મેટ્રો સેવા પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ અસરકારક જાહેર પરિવહન પ્રણાલી હશે. તે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ફેરીનો ઉપયોગ કરશે, જે શહેરોમાં ટ્રાફિક ઘટાડશે અને જનતાને વધુ સારી મુસાફરીની સુવિધા પૂરી પાડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમણે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓની અપીલ પર ઈરાન પર લશ્કરી હુમલો અસ્થાયી રૂપે મુલતવી રાખ્યો છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે યુદ્ધ વિરામ વાટાઘાટો ચાલી રહી છે, જેના કારણે લશ્કરી હુમલો મુલતવી રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાની, સાઉથ અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ અસઉદ અને UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાને મંગળવારના હુમલાને મુલતવી રાખવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમેરિકા અને પશ્ચિમ એશિયાઈ દેશોનો સ્વીકાર કરાર ટૂંક સમયમાં થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કરાર ખાતરી કરશે કે ઈરાન પરમાણુ શસ્ત્રો ધરાવતું નથી. ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશોની તપાસ સમિતિએ સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે. ન્યાયાધીશોની તપાસ અધિનિયમ 1968 હેઠળ વૈધાનિક આવશ્યકતાઓને અનુસાર આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલ ટૂંક સમયમાં સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ગયા વર્ષે 12 ઓગસ્ટના રોજ લોકસભા અધ્યક્ષ દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્કે વાણિજ્યિક બેન્કો માટે રોકાણ વધઘટ અનામત IFR જાળવવાની જરૂરિયાત નાબૂદ કરી છે. IFR એ રોકાણના મૂલ્યમાં ઘટાડા સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલ વધારાનો બફર છે. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વ્યવસ્થા આજથી બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે પાછલા રવિવાર સુધી IFRમાં ઉપલબ્ધ રકમ વૈધાનિક અનામત, સામાન્ય અનામત અથવા નફા અને નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપરકિંગ્સને 5 વિકેટથી હરાવી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. ચેન્નઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપરકિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી જીત મેળવી. આજે સાંજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. સંદેશનું મુખ્ય શીર્ષક છે, ઈરાને હોર્મુઝની ખાડીના સંચાલન માટે નવી સંસ્થા રચી. નવગુજરાત સમય લખે છે, યુએસના પ્રતિબંધોની એસી તેસે ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખશે. ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે, બેન્કોને કરકસર કરવાનો સરકારનો આદેશ. ગુજરાત સમાચાર લખે છે, દેશમાં કાળઝાળ ગરમી, UP 48 ડિગ્રીમાં શેકાયું.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ભારત નોર્વે વ્યાપાર અને સંશોધન પરિષદમાં હાજરી આપી. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્રમાં એક અકસ્માતમાં 13 લોકોના મોત થયા. ગુવાહાટી સહિત 18 શહેરોમાં વોટર મેટ્રો સેવા શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ. અને IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ્રહ.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્રથી સાંભળીએ સમાચાર પ્રભાત તથા 8 વાગીને 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા હરિઓમ શરણના સ્વરમાં આ ગીત. આ ગીત સાથે જ આજનો સુગમ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણ રિલે કરીશું બસ થોડી જ વારમાં.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્સ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સવારના 10 વાગી રહ્યા છે. હવે પ્રસ્તુત છે આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર.

ગુલમોહર કાર્યક્રમની શરૂઆત કરીએ પ્યાસા સાવન ફિલ્મના ગીતથી, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકરે. રચના છે સંતોષ આનંદની. ગીતને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: આકાશવાણી એટ 90 સાલ કી આવાઝ, દિલ સે દિલ તક, નોન સ્ટોપ ધમાલ, પુરાની યાદેં, નયા જોશ હૈ, દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ, આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.
4: મિત્રો, ગુલશન બાવરાની રચના સાંભળીએ ગાયક કલાકાર કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં. સંગીતકાર છે રાહુલ દેવ બર્મન. ફિલ્મ છે પુકાર.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા હમ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર સુદેશ ભોસલે, મોહમ્મદ અઝીઝ અને ઉદિત નારાયણના સ્વરમાં.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: મિત્રો, હસરત જયપુરીની રચનાને સંગીત આપ્યું છે રવિએ, જેના ગાયક કલાકાર છે સલમા આગા. નિકાહ ફિલ્મમાં

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે વાહ, અભિનંદન. હવે બહુવધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: થોબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: મિત્રો, આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં સાંભળીએ કાલિયા ફિલ્મનું ગીત. સંગીત છે રાહુલ દેવ બર્મનનું અને ગીતના શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

મિત્રો, ગોપી કિશન ફિલ્મના ગીતને સ્વર આપ્યો છે કુમાર સાનુ અને પૂર્ણિમાએ. ગીતને સંગીતથી સજાવ્યું છે આનંદ મિલિંદે અને શબ્દરચના છે શમીરની.

0: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે રજૂ કરીએ છીએ શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત નાટક, જેનો વિષય છે વાત એક ચપ્પલની. લેખન છે રતિલાલ બોરીસાગરનું અને રજૂઆત છે જય કૃષ્ણ રાઠોડની.
1: અરે મારા બે વાલે હાથમાં બેગ છે યાર, પણ તમે ચશ્માની ચિંતા ના કરો, ચશ્મા ભીસાઈને ભાંગી જશે પણ નીચે નહીં પડે. નીચે પડવાની જગ્યા જ ક્યાં છે?
2: અરે માં પણ મારા ચશ્મા મારા આધાર તું વીડ કોણ દેખશે? એ સચુ મારા બે હાથમાં બેગ છે અને બંને હાથ નીચે છે, ઊંચે આવે એમ નથી, પણ તું આ તારો બેગ વાલો પેલો જમણો હાથ અંદર જ છે. એલા ભલા એ હાથની બેગ છૂટી મૂકી દે, એટલે નીચે નહીં પડે. કહું છું મૂકને, આ મારા ચશ્મા સરખા મૂકી દે ભાઈ, પછી બેગ લઈ લેજે.
1: સારું હવે જેવી આજ્ઞા.
2: ડબ્બામાં નહીં પડીએ ને ભાઈ, તો ગાડી ગઈ સમજો. અલા પેલો ઘનશ્યામ ના દુસ્સે ક્યાં ગયા યાર?
3: પણ એ ગાડીમાં પેશવા ખરાખરી નો જંગ ખેલી રહે છે,
2: પણ એ આપણાથી આગળ છે. મારા વાલીડા આપણી ચિંતા જ કરતા નથી લે.
3: અરે એમને આપણી ચિંતા થતી હોય તો એ શું કરે? ડોકું ફરી શકે એમ હોય તો આપણને શોધે ને ભલા માણા.
2: ડબ્બામાં પ્રવેશ્યા તો ખરા.
3: મને લાગે છે કે અડધા હવા વાળા નીચે રહી ગયા છે. બે ત્રણ કલાક સુધી બેસવા મળવાનું નથી. કશો પ્રોગ્રામ કરીએ,
2: પ્રોગ્રામ કરવો તો એક કામ કરો, મારી આ ચંપલ ગઈ ને એનો શોક મનાવો. મારી પ્રિય ચંપલ ને શ્રદ્ધાંજલિ આપવાની મારી ઈચ્છા છે ભાઈ.
4: તમારી ઈચ્છા પૂર્ણ થાઓ.
5: શ્રી ઘનશ્યામભાઈ ના પ્રમુખ પદે દિનેશભાઈ ની ચંપલ ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે એવી મારી દરખાસ્ત છે.
3: ભાઈ દુષ્યંત ની દરખાસ્ત ને મારો ટેકો છે.
4: તમારી સૌની લાગણી ને માન આપી હું આ શ્રદ્ધાંજલિ સભાનું અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરું છું. હવે સાંભળો, હવે હું ભાઈ દુષ્યંત ને આજુબાજુમાં ઉભેલા ને સાંકડે માંકડે બેઠેલા સૌ શ્રોતાઓ સમક્ષ દિનેશભાઈ ની ચપ્પલ ને શ્રદ્ધાંજલિ આપવા વિનંતી કરું છું.
5: દિનેશભાઈ ની ચંપલ હજુ તો ગઈકાલે દિનેશભાઈ નો તમારો સંયોગ થયો હતો અને આજે વસમો વિયોગ આવી ગયો.
4: ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ કૃષ્ણભાઈ, શ્રદ્ધાંજલિ માં તૂટવો મૂકવાનો નથી, આપણે ભાષણ કરવાનું છે. ભાષણ?
5: ઓકે ઓકે, પણ ભાષણ તો કરું, પણ મારા રુદન ને રોકશો નહીં.
4: ખમા ખમા ખમા ખમા.
5: ભાઈઓ અને બહેનો,
6: બસ બસ આટલું બોલ્યું બસ.
5: દિનેશભાઈ ના દુઃખ નો વિચાર કરતા મારું હૃદય દ્રવી ઉઠે છે. કેવી સુંદર હતી એ, એની નાજુક નાજુક પટ્ટીઓ, એના મુખની પોલિશ અદ્ભુત અદ્ભુત. એ ચંપલ ને સર્જીને એના સર્જન હારે હાથ ધોઈ નાખ્યા હતા. ગઈકાલે ગઈકાલે શોકેસમાં એને જોઈ ત્યારે હું મારું હૃદય પણ ખોઈ બેઠો. પણ દિનેશભાઈ ની ખાતર, એક પરમ મિત્ર ખાતર મેં બલિદાન આપ્યું, પણ મારું બલિદાન એળે
4: ગયું.
5: થોડા જ પરિચયમાં એ દિનેશભાઈ ને ડંખી હતી, પણ તોય દિનેશભાઈ ના ચરણે ચરણો એને સેવ્યા, એને આકરા તાપથી એમની રક્ષા કરી. પરમ કૃપાળુ પરમાત્મા ચંપલ ના વિયોગ માં પીડાતા દિનેશભાઈ ના આત્માને એ નવી ચંપલ ન લે ત્યાં સુધી શાંતિ આપે. આટલું કહી હું બેસી જવાની રજા લઉં છું. હા, પણ બેસવાની તો જગ્યા નથી, એટલે મારી જગ્યાએ શોક મગ્ન ઉભા રહેવાની હું રજા લઉં છું.
4: એ ભાઈ ભાઈ ભાઈ, એ મિત્રો, આ તમે શું કરો છો? આ શોક સભા છે, માં તાળીઓ ન પડો. હવે હવે ભાઈ સચુ શબ્દાંજલિ આપશે.
6: આવો ભાઈ સચુ ભાઈ.
7: ભાઈઓ અને બહેનો, અત્યારે થાક થી મારા પગ ભરાઈ ગયા છે ને શોક થી મારું હૃદય ભરવા હું મહેનત કરું છું. આ ખોવાયેલી ચંપલ દિનેશભાઈએ કાલે લીધી ત્યારે એ લેવા માટેના પૈસા મેં ઉછીને આપ્યા હતા. એટલે મારો પણ ચંપલ સાથેનો ઋણાનુબંધ કહેવાય. દિનેશભાઈ મને પૈસા પરત કરે ત્યાં સુધી, ઓછામાં ઓછું ત્યાં સુધી દિનેશભાઈ પાસે રહી હોત તો મને પૈસા મળવામાં થોડી હિંમત રહેત. ખેર ખેર, ઈશ્વરને ગમ્યું તે ખરું. મારા પૈસા પાછા આપવાની શક્તિ ને વૃત્તિ પરમ કૃપાળુ પરમાત્મા દિનેશભાઈને આપે એવી ઉચ્ચ અભિલાષા પ્રગટ કરી જ્યાં ઊભો છું ત્યાં જ ઊભો રહેવાની રજા લઉં છું.
4: દિનેશભાઈ, તમારા હૃદયની સ્થિતિ હું જાણું છું. ચપ્પલ વગર તમારા હાથ ઉખાડા થઈ ગયા, આઈ મીન તમારા પગ ઉખાડા થઈ ગયા, પણ હવે થોડું હૃદય પણ ઉખાડશો કે પછી?
8: ચંપલ, મારી પ્રિય ચંપલ, અરે હૃદયેશ્વરી, અરે મારી પ્રાણેશ્વરી, અરે ક્યાં છે તું? વજ્રાઘાત સમો વસમો વિયોગ આપી ત્યું ક્યાં જતી રહી પ્રિય?
4: ઉભારો દિનેશભાઈ, છાનારો. તમારા હૃદયની વ્યથા સમજી શકાય એવી છે, પણ તમે સ્વસ્થ બની, તમે સ્વસ્થ બની તમારા હૃદયના ભાવની રજૂઆત કરો.
8: મારી ચંપલના વિયોગે મારા હૈયામાં કવિતાનો પ્રાદુર્ભાવ થયો છે. સાંભળો
4: સાંભળો સાંભળો.
8: પ્રિય, જેવું સત્ય મિલન એવો જ સત્ય વિયોગ. તું જતી રહી મારા પગ પર તીક્ષ્ણ ડંખ મૂકીને. પ્રિય, તારું ચમકતું મુખારવિંદ, પ્રિય તારો સુવાળો સુવાળો.

0: સ્પર્શે અને એ બધાથી વધી તારી મોંઘી દાઢ કિંમત. અરે તું મારા પગમાંથી જતી રહી કે કોઈ તને હરી ગયું? કોણ ઉકેલશે આ દુર્ગમ રહસ્ય? અરે ભાવો ભાવ, તો તું મારી સાથે નહોતી જ રહેવાની, પણ તું આટલી અલ્પ અવધિમાં જતી રહીશ એવી કલ્પના નહોતી. ગિરદીમાં લાગતું હતું કે આંખ પરથી ચશ્મા જશે, ઘડિયાળ જશે, પણ એ પ્રિય પગમાંથી તું જતી રહી. અરે પ્રિય, મારા ચરણોની દાસી બનીને તું આવી હતી, પણ મારા હૃદય સિંહાસે મેં તને ઝુલાવી હતી. અરે મારા પગ તારાથી ટેવાતા જતા હતા ત્યાં બે દિવસ નો આપણો સંગ અને આત્માને તો એનો જન્મ જન્મ નો રંગ. પ્રિય, મારા અવાજમાં જાજુ દર્દ લાવી શકતો નથી, પણ મારા હૃદયમાં બેસુમાર દર્દ છે. મિત્રો, અત્યારે આ લઘુ કાવ્ય રજૂ કરીને વિરમું છું, પણ ભવિષ્ય ચંપલના વિયોગમાં મહાકાવ્ય લખવાની અને તમને સંભળાવવાની ખાતરી આપું છું.
1: સૌએ દિનેશભાઈની ચંપલને આપેલી શ્રદ્ધાંજલિમાં મારો સૂર પુરાવું છું. હવે આપણે બીજી ચંપલ નું શું કરવું તે વિચારીએ,
0: હે ને? અલ્યા, જો સચુ અડધા પૈસા જતા કરવા તૈયાર હોય ને તો હું એને આ ચંપલ આપી દેવા તૈયાર.
1: હા, જો દિનેશ પેલું મહાકાવ્ય ન રચવાની ખાતરી આપે ને તો પૂરા પૈસા જતા કરવા તૈયાર છું.
0: કબૂલ કબૂલ. એ પૈસા યાદ ના આવે એટલા માટે એક કામ કરીએ, આ પુલ ઉપરથી બીજી ચંપલ નદીમાં પથરાવી દઉં છું.
2: હવે આપણે બે મિનિટ નું મૌન પાડીશું.

0: દિનેશભાઈ ભટ્ટ.
1: પ્રિય દિનેશભાઈ, તમે ગઈકાલે ખરીદેલી ચંપલ આજે તમારા પગમાંથી નીકળતી મેં દૂરથી જોઈ, પણ આટલી ગીર્દીમાં હું ચંપલ સુધી પહોંચું એ પહેલા ટ્રેન ઉપડી ગઈ. પ્લેટફોર્મ પર એક જ ચંપલ હતી. મેં આજુબાજુ પણ જોયું પણ બીજી ચંપલ નહોતી, એટલે એક જ ચંપલ પગમાંથી નીકળી હશે એમ લાગે છે. એક ચંપલ તમારી પાસે હશે એમ માની આ ચંપલ પાર્સલમાં મોકલું છું.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા નાટક. વિષય હતો વાત એક ચંપલની. લેખન રતિલાલ બોરીસાગરનું, રજૂઆત જયકૃષ્ણ રાઠોડની.
3: દસ લાખ ની લોટરી મને? વાવ!
4: ફસાણી! નકલી ઓફર્સ થી સાવધાન.
5: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: ઓછા વ્યાજ માં લોન જોઈએ એ પણ એપ થી? વાહ!
4: ફસાણો! અજાણ્યા એપ થી બચો.
5: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
2: વાહ, દિવસ સુધરી ગયો.
3: ફસાણો.
4: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે રજૂ કરીએ છીએ હિન્દી ગઝલ. મિત્રો, આરંભમાં સાંભળીએ ખાતિર ગઝનવીની રચના, ગાયક કલાકાર ગુલામ અલીના સ્વરમાં.

0: પછી તો પાર્ટી જોઈએ. પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ.
0: પિઝા પાર્ટી. યે. ચાલ તારું કાર્ડ અને પિન આપ.
2: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
0: બાય ગર્લ્સ. ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
2: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
3: स्वाद का असली मजा लेना हो तो आइए वापी के फॉर्चून पार्क गैलेक्सी के जोडियाक रेस्टोरेंट में, जहां हर डिश है खास. ब्रेकफास्ट, लंच, डेली डिनर बुफे और संडे ब्रंच बुफे. हर पल बनाए यादगार
0: और अपने खास दिनों को बनाए और भी शानदार. डैफोडिल बैंक्वेट हॉल के साथ
3: शादी, रिंग सेरेमनी, बर्थडे या किटी पार्टी, 200 से 250 लोगों तक की शानदार व्यवस्था. फॉर्चून पार्क गैलेक्सी, जहां हर मौका बन जाए खास.
4: મિત્રો, હવે સાંભળીએ ગુલામ અલીના સ્વરમાં અનવર મિર્ઝાની રચના.

મિત્રો, આ ગીત સાથે જ આજનો હિન્દી ગઝલનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે વિવિધ ભારતી પ્રસારણના મનોરંજક કાર્યક્રમો રિલે કરીશું થોડી જ વારમાં.

0: आते, कड़वे मीठे फल।
1: મારા સ્ટુડિયોની ઘડિયાળમાં અત્યારે બરાબર બપોરના 12:30 થઈ છે. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો મારો વિશેષ કાર્યક્રમ સહિયર.
2: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે,
3: સો ઈઝી.
4: ફસાણો,
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
1: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
0: ધારાબેન, આજે આપણે જે માધ્યમથી બહેનોને મળી રહ્યા છીએ ને, એ માધ્યમ એટલે કે આકાશવાણી.
1: અને બહેનો, આકાશવાણીના 90-90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના આ 9 દાયકાઓથી આપણે જે માધ્યમ સાથે જોડાયેલા છીએ અને દર મંગળવારે આપણે મળીએ છીએ, એ ક્ષણને આપણે દિલથી, લાગણીથી ખરેખર વધાવી લેવાનું મન પણ થાય કે તમારી ને અમારી દોસ્તી કેમ થઈ આકાશવાણીના માધ્યમથી.
0: હા બહેનો, આકાશવાણી સાથે જોડાયેલા સંભારણા એટલે માત્ર અવાજ જ નહીં, પણ આખી એક પેઢીની લાગણીઓ અને યાદોનો ખજાનો. અને ધારાબેન, એટલે જ કહેવાનું મન થઈ જાય ને કે રેડિયોનો એ નોબ ફેરવતા મળતો જે સૂર છે આકાશવાણી,
1: સવારના એ મંગલ પ્રભાતિયાનો મીઠો સૂર છે આકાશવાણી,
0: દાદાના ખભે મુકાયેલું એ નાનકડું જાદુ યંત્ર,
1: ગામ આખાના સમાચારનું એ એકમાત્ર મંત્ર,
0: આ આકાશવાણી છે, એ ગંભીર અવાજની છટા,
1: જાણે હવામાં રેલાતી કોઈ રેશમી મખમલી ઘટા,
0: ખેતીવાડીના એ સૂચનો ને પેલા હવામાનના સમાચાર,
1: ચોરે ને ચોટે જેની થતી સવાર સાંજ બસ હાર મોહાર,
0: બપોરની એ સખી સહેલી ને બાલ સભાના એ ખેલ,
1: ગીત ગુંજનના સથવારે ખીલતી સંબંધોની વેલ,
0: ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવા થતી જે પડાપડી,
1: કલ્પનાના આકાશમાં ઉડતી એ સંભારણાની કડી.
0: આજે ભલે સ્માર્ટફોનના જમાનામાં અવાજો અનેક છે,
1: પણ હૃદયના ખૂણે આજે આકાશવાણી તો એક જ છે,
0: એ સિગ્નલને પકડવાની મથામણ ને અવાજની એ માયા,
1: જીવનના સંભારણામાં હજીએ છવાયેલી છે એની છાયા. તો બહેનો, આકાશવાણી એ સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિના માધ્યમથી કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પણ પૂરો પાડ્યો છે. તો જ્યારે આકાશવાણીને 9 દાયકા પૂરા થાય છે, 90-90 વર્ષના આ એક લાંબા સમયગાળા પછી આપણે જ્યારે આકાશવાણીના એ સંભારણાને યાદ કરીએ છીએ, તો આજે એ સંભારણાની સાથે સાથે ઉપસ્થિત છીએ આપના પત્રો અને પસંદગી સાથે.
0: હા બહેનો, આકાશવાણીની સફરમાં સાથે જોડાઈએ સહિયરના માધ્યમથી આપના પત્રો અને પસંદગી સાથે,
1: અને લઈએ કાર્યક્રમનો પ્રથમ પત્ર.
0: આ પ્રથમ પત્ર મળ્યો છે નંદુબેનનો સરખેજથી. તેમની સાથે મિત્રો છે જૂનાગઢથી કિરીટભાઈ, બાબુભાઈ દરજી, રજનીબેન, અલ્પાબેન નિર્મળ, રમણીકભાઈ, કલ્પાબેન, પોપટભાઈ, મધુભાઈ, ધર્મેન્દ્રસિંહભાઈ, દીપકભાઈ, રમેશભાઈ, શાંતિલાલ માથુકિયા, સૌ મિત્રો સાથે મળીને આપણને લખે છે સહિયર કાર્યક્રમ હૃદયસભર. હૃદયના ભાવથી જે પત્રોનું પઠન કર્યું, આપ બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર. જીજ્ઞાબેન અને ધારાબેનની કાર્યક્રમ રજૂઆતમાં જે ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે ને, તે કાબિલે તારીફ છે. ધારાબેન, આપણને નંદુબેનનો બીજો પત્ર પણ મળ્યો છે, તેમાં તેમની સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, પિંકી, તપન તથા મુકેશભાઈ. તેઓ લખે છે કે આકાશવાણી ભુજના સહિયર કાર્યક્રમ રજૂ કરતા દરેકને અમારી હાર્દિક શુભકામના. અમે નિયમિત પત્રમિત્ર છીએ. સહિયર અમારો મનગમતો કાર્યક્રમ છે. સહપરિવાર રેડિયો પાસે ગોઠવાઈ જઈએ છીએ અને મારી પાસે 4 રેડિયો છે. અને તમે જે તારીખ 10ના જે કાવ્યની પંક્તિઓ વાંચી, તેની રજૂઆત કરી, તે પણ અમને ખૂબ ગમ્યું. સાથે સુવિચાર પણ અમને સારો લાગ્યો અને પત્રોનું વાંચન તો ખૂબ સારી રીતે કર્યું. અલ્પા નિર્મળની કવિતા વાંચી, તે સારી લાગી. ગીતો પણ ખૂબ જ ગમ્યા. અન્ય એક કાર્યક્રમમાં મધુલિકા જોશી સાથેની જે વાતચીત હતી, તેમાં સુખમાં ધ્યાન આપશો તો સુખી થશો અને દુઃખમાં ધ્યાન આપશો તો દુઃખી થશો, એ સરસ વાત અમને હૃદયને સ્પર્શી ગઈ. તારીખ 24 માર્ચના રોજ જે રશ્મિ સોરઠિયાઈન ગ્રુપની જે પરિચર્ચા હતી, તે અમને ખૂબ ગમી. તેમાંથી અમને ખૂબ જાણવાનું મળ્યું. તો નંદુબેન, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને તમારી આ લાગણી છે એ પત્રો દ્વારા વહેતી મૂકતા રહેજો.
1: અને જીજ્ઞાબેન, હવેના આપણા પત્રમિત્ર જામનગરથી બાબુભાઈ દરજી, સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. સરસ મજાની વાત સાથે એમણે પત્રની શરૂઆત કરી છે. આપણી માનવતા આપણા હાથમાં છે. વધુમાં તેઓ જણાવે છે કે જય સોમનાથ સાથે લખવાનું કે આકાશવાણી ભુજનો સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને તેમાં આવતા વાર્તાલાપ, મુલાકાત, ગીતો તેમને ખૂબ ગમે છે અને કાર્યક્રમમાં જાણવાનું પણ ઘણું મળે છે. તેમાં તેઓ વધુમાં તેઓ જણાવે છે કે બાળકો અને સ્ત્રી માટે પોષક આહાર એ વિશે હીરવા ભોજાણીનો વાર્તાલાપ રજૂ થયો, એ સાંભળવાની ખૂબ મજા આવી. તેમાં ઘણું જાણવાનું હતું. બાળકોના આહાર વિશે પણ વાતો કરી, તે પણ ગમી. અને તેમાં જે ગીતો મૂકવામાં આવ્યા હતા એ પણ ખૂબ સુંદર હતા. તો બાબુભાઈ, આ રીતે જ કાર્યક્રમ સાંભળતા રહો અને આપ વડીલ શ્રીના આશીર્વાદ અમને બંનેને આપતા રહો.
0: આ પત્ર મળ્યો છે ગામ લાઠીથી. મિત્રો છે દીપક પરમાર, રમણીકભાઈ દરજી, ગીતાબેન સોની, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, નીરુગીરીભાઈ ગોસ્વામી, રેખાબેન, હરસુરભાઈ ડેર, અમદાવાદથી પ્રીતિબેન સોની, કરસનદાસ બાપુ, જાડિયાના મધુભાઈ, આ સૌ મિત્રોએ સાથે મળીને આપણને પત્ર લખ્યો છે. તેઓ લખે છે કે આકાશવાણી સૈયરના બંને બહેનો ધારાબેન અને જીજ્ઞાબેન અને આકાશવાણી પરિવાર અને સૌ શ્રોતા મિત્રો, તેઓ લખે છે કે સૈયરના નિયમિત કાર્યક્રમ સાંભળીએ છીએ અને અમને ખૂબ પસંદ પડે છે. હોમિયોપેથિક ડોક્ટર દિનલ ભટ્ટ અને દુલારી ઠક્કર દ્વારા પ્રસ્તુત માતૃભાષા વિશેનો વાર્તાલાપ અને રીમા ભાટિયાનો વાર્તાલાપ એ અમને ખૂબ સારી જાણકારી આપી ગયા. અને સાથે તેમણે સરસ મજાનો સુવિચાર પણ લખ્યો છે કે આપણી અંદર રહેલા સદગુણ આપણને શ્રેષ્ઠ બનાવે છે અને અવગુણ અસુર બનાવે છે. મન પ્રભુની અમાનત છે, તેથી હંમેશા શ્રેષ્ઠ સંકલ્પ કરો. તો દીપકભાઈ, આ જ રીતે સહયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને સમીક્ષાત્મક પત્ર લખતા રહેજો.
1: અને સરસ મજાની કવિતાથી હંમેશા આપણને યાદ કરનાર છે અલ્પા નિર્મળ. એમણે પત્રમાં સરસ મજાની કવિતા લખી મૂકી છે
0: અને એ પણ ધારાબેન સ્વરચિત છે.
1: પોતાના કાવ્યમાં એ પોતાના વિચારો રજૂ કરે છે કે તું જીવાડીશ એટલું જીવી લઈશ, આ ઉંમરે હવે દોડવાનું નહીં ફાવે.
0: તું કહે તો રોકી લઉં શ્વાસ મારા, આ ઉંમરે હવે હાંફવાનું નહીં ફાવે.
1: આખું મેં વિતાવ્યું તારી પાછળ, આ ઉંમરે હવે પસ્તાવું નહીં ફાવે.
0: જે ગમે તે લઈ જા મારી પાસેથી, આ ઉંમરે હવે છુપાવવું નહીં ફાવે.
1: કાગળ ને કલમ છે વસિયત મારી, આ ઉંમરે હવે આપવું નહીં ફાવે.
0: તું જીવાડીશ એટલું જીવી લઈશ, આ ઉંમરે હવે દોડવાનું નહીં ફાવે. તો ધારાબેન, આ સરસ મજાની કવિતાથી અલ્પા નિર્મળે આપણને પત્ર લખ્યો છે. તો અલ્પાબેનને કહીએ કે તમે આ જ રીતે સહયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપની આ સ્વરચિત કાવ્યનો આસ્વાદ અમને કરાવતા રહેજો. અને સાથે જ સાંભળીએ આપ સૌ મિત્રોની પસંદગીનું આ ગીત.
2: સુન

0: કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે ભાવનગરથી રજનીબેનનો. તેઓ લખે છે, પ્રતિશ્રી જિજ્ઞાબેન તથા બીજાબેન. જિજ્ઞાબેન, કાર્યક્રમમાં એમણે પોતાની લાગણી ખૂબ સરસ રીતે વ્યક્ત કરી છે કે મને નામ યાદ નથી રહેતું તો માફ કરશો. તો રજનીબેન, આપની લાગણી આપના પત્રમાં ભારોભાર છલકાય છે. નામ મેં ક્યાં રખા હૈ દોસ્ત, કામ મેં રખા હૈ.
1: તો ધારાબેન, આપણે બેનને કહી દઈએ કે જિજ્ઞાબેનની સાથે છે ધારાબેન.
0: તો આપે પત્રમાં જણાવ્યું છે કે ગીતા ઉપરનો જે એપિસોડ આપે રજૂ કર્યો તે ખૂબ સુંદર હતો અને એમાં રજૂ થયેલા ગીતો પણ ખૂબ ગમ્યા. તો આ રીતે જ રજનીબેન આપ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો, પત્ર પણ લખતા રહો અને આપની દોસ્ત જિજ્ઞા અને ધારાને યાદ કરતા રહો અને આપના આશીર્વાદ પાઠવતા રહો.
1: કાર્યક્રમનો હવેનો પત્ર લઈએ ને તો આ પત્ર મળ્યો છે ગાયકવાડ વિછિયાથી. સંસાર સ્મશાનથી પણ વધારે ભયંકર છે. સ્મશાન તો મરી ગયેલાને બાળે છે, જ્યારે સંસાર તો જીવતાને સળગાવે છે. આ સરસ મજાના સુવિચાર સાથે પત્ર લખનાર મિત્રો છે વિછિયાથી શાંતિલાલ, ઉકમચંદ, માથુકિયા, પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન, વત્સલ તેમજ સમગ્ર માથુકિયા પરિવાર. તેઓ લખે છે કે તારીખ 10/3 રોજ બપોરે 12:30 વાગે સહિયર કાર્યક્રમ સાંભળ્યો, જેમાં આપ બંને બહેનોએ સાથે રહીને બંને બહેનોની લાગણીસભર પત્રનો ભરાવો હોવા છતાં એક પણ શબ્દ બાકી રાખ્યા વગર સંપૂર્ણ પત્ર વાંચી સંભળાવ્યો. તે સાંભળીને એટલો બધો આનંદ થયો કે જેની કોઈ સીમા નથી. ખરેખર આપ બંને બહેનો લાખોમાં એક છો. ખરેખર આપ બંને બહેનોની જોડી અખૂટ રહે, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી પરમાત્મા પ્રત્યે અપેક્ષા આપના વખાણ કરીએ તેટલા અમારા માટે ખૂબ જ ઓછા છે. ખાસ કરીને મારા મિત્ર દરજી ઈશ્વરભાઈ ભુજનો સહિયર કાર્યક્રમ સાંભળે છે અને તમારા પત્રના પ્રત્યુત્તર બરોબર ધ્યાનપૂર્વક સાંભળે છે. બંને બહેનોની મીઠી મધુરી વાણીના શબ્દોથી જે વાંચી સંભળાવો છો તે પણ સાંભળે છે અને એમને ખૂબ ખૂબ આનંદ થાય છે. બંને બહેનોને એ ભાઈ તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે. તો શાંતિલાલભાઈ, આપ પણ કાર્યક્રમમાં પત્ર લખો છો તો એ દરજીભાઈને પણ કહેશો કે કાર્યક્રમમાં પત્ર લખે અને આપણા નિયમિત પત્ર મિત્ર બની રહે. તો શાંતિલાલભાઈ, આપ સહિયર કાર્યક્રમ સાંભળતા રહો અને આ જ રીતે પત્ર દ્વારા આપની લાગણી છે, આપના સૂચનો છે, આપના આશીર્વાદ છે એ પાઠવતા રહો.
0: અને જિજ્ઞાબેન, હવેનો આ જે પત્ર મળ્યો છે એ આપણા પ્રથમ પત્ર મિત્ર છે અને આશા રાખીએ કે ભાવનગરના પ્રવીણ ચંદ્ર વાઘેલા આપણા નિયમિત શ્રોતા મિત્ર અને પત્ર મિત્ર બની રહે. તેઓ લખે છે કે ભાવનગર થી સૌ પ્રથમ વખત આકાશવાણી ભુજ દ્વારા પ્રસ્તુત સહિયર કાર્યક્રમ જે દર મંગળવારે પ્રસારિત થાય છે તેમાં પત્ર લખનાર હું પ્રવીણ ચંદ્ર વાઘેલા છું.
1: તો ધારાબેન, આપણે પ્રવીણ ચંદ્ર ભાઈ ને નવા પત્ર મિત્ર તરીકે કાર્યક્રમમાં આવકારીએ છીએ.
0: આ પત્ર આપશ્રી બહેનો આ કાર્યક્રમમાં જરૂર વાંચી સંભળાવશો તેવી હું આશા રાખું છું અને પત્ર આ કાર્યક્રમમાં લખતો રહીશ. અને અમે પણ આશા રાખીએ પ્રવીણ ચંદ્ર ભાઈ કે અત્યારે આપ આપના પત્રનો પ્રત્યુત્તર અચૂક સાંભળતા હશો. આકાશવાણી ભુજ દ્વારા પ્રસ્તુત સહિયર કાર્યક્રમ જે દર મંગળવારે પ્રસારિત થાય છે તે હું અવારનવાર સાંભળું છું, પણ હવેથી નિયમિત સાંભળીશ. દરેક કાર્યક્રમ સાંભળવાની ખૂબ મજા આવે છે. કાર્યક્રમમાં આપ શ્રી બંને બહેનો ધારાબહેન અને જિજ્ઞાબહેન કાર્યક્રમને ઉમદા, ઉત્તમ, ઉત્કૃષ્ટ, માહિતીસભર, વૈવિધ્યસભર, પ્રશંસનીય અને સરાહનીય પ્રસ્તુતિ આપો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અભિનંદન. તેઓ લખે છે કે તારીખ 10 માર્ચના રોજ કાર્યક્રમમાં જે પત્રોના જવાબો અને પસંદગીના ગીતો સાંભળ્યા એ સાંભળીને ખૂબ મજા આવી. 17 માર્ચના રોજ આપશ્રી બંને બહેનો દ્વારા શરૂઆતમાં સુંદર વાતો તેમજ ધર્મગ્રંથ ભગવદ્ ગીતા એને અનુલક્ષીને મધુલિકા જોશી દ્વારા જે તલસ્પર્શી વાર્તાલાપ રજૂ થયો એ સાંભળવાની તો ખૂબ મજા પડી ગઈ. અને કાર્યક્રમમાં એને અનુલક્ષીને જે ગીતો મુકાયેલા હતા એ તો અનહદ સરસ હતા. 24 માર્ચના રોજ રશ્મિબેન સોરઠિયા ગ્રુપની પરિચર્ચા હતી, શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવું અને સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓની પણ જે વાતો હતી એમની ચર્ચા હતી, એમના વિચારો રજૂ થયા એ સાંભળવાની પણ ખૂબ મજા પડી. અને મહિલાઓ અને બાળકો માટે પોષક આહાર એ વિશે હીરવા ભોજાણીનો વાર્તાલાપ રજૂ થયો એ સાંભળવાની પણ મજા આવી. તો આ રીતે જ પ્રવીણ ચંદ્રભાઈ અને સરસ મજાના સુવિચાર સાથે એમણે પત્ર સમાપ્ત કર્યો છે. આપણું સર્વસ્વ અર્પણ કરવું એટલે જ ભક્તિ. તો આ સરસ મજાના વિચાર સાથે આપે અમને ખૂબ સુંદર પ્રેરણા પણ પૂરી પાડી છે. આ જ રીતે પ્રવીણ ચંદ્રભાઈ આપ પત્ર લખતા રહો અને કાર્યક્રમ સહિયર સાથે જોડાયેલા રહો. અને સાંભળીએ આપ સૌની પસંદગીનું આ ગીત.

0: અને જીજ્ઞાબેન, હવેનો આપણને કાર્યક્રમનો જે સંદેશો મળ્યો છે એ છે જામનગરના ધર્મેન્દ્રસિંહભાઈ રાઠોડનો, જે જણાવે છે કે કાર્યક્રમ સહિયર એ ખૂબ બધું મનોરંજન પૂરું પાડે છે, અને ખાલી મનોરંજન નહીં પણ માહિતી સાથે મનોરંજન પૂરો પાડતો એક અસરકારક કાર્યક્રમ કહી શકાય. ખાસ કરીને બાળકો અને મહિલાઓ માટે પોષક આહાર એ વિશે હીરવા ભોજાણીનો જે વાર્તાલાપ રજૂ થયો તે ખૂબ માહિતીસભર રહ્યો, અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જે સ્પેશિયલ કાર્યક્રમ રજૂ થયો એ સાંભળવાની તો ખૂબ મજા પડી ગઈ. તો ધર્મેન્દ્રભાઈ, આ રીતે જ કાર્યક્રમ સહિયર સાંભળતા રહો અને આપના સંદેશાઓ અમને મોકલતા રહો.
1: આ પત્ર મળ્યો છે ભુજથી કલ્પા ઉપાધ્યાય, અંજારથી અલ્પા નિર્મળ અને જેતપુરથી ફૈબા દક્ષાબેન પડિયાના ભાવ ભર્યા નમસ્કાર. તેઓ લખે છે કે આ કાળજાળ ગરમીએ તો માજા મૂકી છે. આ ગરમીના લીધે સ્વાસ્થ્ય પર ઘણી અસર થતી જોવા મળે છે, તો ગરમીમાં સ્વાસ્થ્ય સારું રહે તેની તકેદારી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. તો આમ આપણા સ્વાસ્થ્યની ચાવી આપણા હાથમાં છે, જરૂર છે માત્ર તકેદારી રાખવાની. જુઓ, સમીક્ષામાં જણાવું તો રજૂ થતા દરેક કાર્યક્રમો લાજવાબ હોય છે. દરેક શ્રોતા મિત્રોના પત્રોનો પ્રત્યુત્તર ખૂબ સરસ રીતે પઠન કરીને જવાબ આપો છો તે ખૂબ પસંદ પડે છે. બીજું કે મારી કવિતાનું ખૂબ સરસ રીતે આપના મીઠા મધુરા સ્વરમાં રજૂ કરો છો તે ખરેખર હૃદયસ્પર્શી હોય છે, તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. રજૂ થતી મુલાકાતો પણ ખૂબ પસંદ પડે છે. તો કલ્પાબેન અને અલ્પાબેન, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપની લાગણી વહેતી મૂકતા રહેજો.
0: કાર્યક્રમનો હવેનો પત્ર લઈએ તો એ છે ગામ જાડિયા અમરાજી તાલુકો પાલિતાણા ભાવનગર જિલ્લાથી માધુભાઈ લખમણભાઈ ચેતનાબેન અશ્મિતાબેન શાંતુબેન વિજય વિવેક રાહુલ આર્યન આ સૌ મિત્રો સાથે મળીને જણાવે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને કાર્યક્રમ લાજવાબ હોય છે. બંને બહેનો ખૂબ સરસ કાર્યક્રમ રજૂ કરે છે અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે તો માહિતી ખૂબ જ સુંદર રહી. તો માધુભાઈ અને આપ સૌ સાથે જે મિત્રોએ મળીને પત્ર લખ્યો છે આ રીતે જ આપ અમારા જેમ નિયમિત શ્રોતા મિત્ર બની રહ્યા છો એવી રીતે જ નિયમિત પત્ર મિત્ર પણ બની રહેજો અને આપના સંદેશા મોકલતા રહેજો.
1: ધારાબેન, આ પત્ર મળ્યો છે ધીરજભાઈ રબારીનો. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. વિવાદને વાતચીત દ્વારા ઉકેલી શકાય, મતભેદ હોય પણ મનભેદ ન રાખશો, આ સરસ મજાના સુવિચાર સાથે પત્રની શરૂઆત કરી છે. તેઓ લખે છે કે ગુજરાતના સ્થાપના દિવસને અનુલક્ષીને લઈને આપ બંને બહેનોએ ખૂબ જ રોચક માહિતી સરળ ભાષામાં આપી.
0: અને જીજ્ઞાબેન, કેટલું સુંદર એમણે પત્રમાં લખ્યું છે કે ગુજરાતી બોલી કહેવાય, એક ગુજરાતી ભાષા એટલે એક ભાષા, પણ ગુજરાતના જ અલગ અલગ વિસ્તારમાં એક જ વાક્યને અલગ અલગ રીતે બોલવામાં આવે છે, અને એ છે બોલચાલની ગુજરાતી. એ ખૂબ જ સુંદર રીતે એમણે વર્ણવ્યું છે કે જેમ છો, આવો આવો, રામ રામ, મજામાં છો ને, આવી લોકબોલી ગુજરાતની આગવી ઓળખને એમણે ખૂબ સરસ મજાની પત્રમાં વર્ણવી છે. અને કચ્છની આપણી આગવી બોલી અસાંજો કચ્છડો, કચ્છનો પરંપરાગત પોશાક, કચ્છી બોલી, કચ્છના ઐતિહાસિક જોવાલાયક સ્થળો ગુજરાતની આગવી ઓળખ છે.
1: અને સાથે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની પણ ઘણી બધી વિશેષતાઓ ગુજરાતની આગવી ઓળખ છે. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ ભુજનું રેકોર્ડિંગ માધુભાઈ અને હિરેનભાઈ સમય અનુસાર કરે છે, એમને આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર. સાથે આ લોકપ્રિય કાર્યક્રમને નાના રણુજાના આદરણીય કરસનદાસ બાપુ પણ શ્રવણ કરે છે, જે અમને ફોન દ્વારા અમોને કહે છે કે આ ઉપયોગી કાર્યક્રમના ચાહક આદરણીય ધર્મેન્દ્રસિંહ, રમેશભાઈ, જગદીશભાઈ ગોહિલ, પોપટભાઈ, રમણીકભાઈ, પ્રદીપભાઈ, પ્રવીણભાઈ, જેઠાભાઈ, નંદુબેન, કલ્પાબેન, અલ્પાબેન, આરતીબા તેમજ શાંતિલાલ માથુકિયા, વિભાભાઈ, રૂપેશભાઈ, કિરીટભાઈ પોતાના મંતવ્યો અવારનવાર ભુજ કેન્દ્ર પર મોકલે છે, જે અમે અવારનવાર સાંભળીએ છીએ. તો ધીરજભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આવો જ સમીક્ષાત્મક પત્ર લખતા રહેજો.
0: કાર્યક્રમનો હવેનો પત્ર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાથી ગામ બપાડાના પોપટભાઈ રાવળનો મળ્યો છે. સાથે છે પિંશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમગ્ર મકવાણા પરિવાર. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ રજૂ કરતા બંને બહેનોને નમસ્કાર, આપને પણ અમારા જાજા કરીને નમસ્કાર. વિશેષ લખવાનું કે સહિયર કાર્યક્રમમાં દર બીજા મંગળવારે પત્ર વાંચો છો અને સહિયર અમારો માનીતો કાર્યક્રમ છે, એમાં અથાણા વિશે માહિતી રજૂ કરો અને રેડિયો પ્રેમી કરસનદાસ બાપુ અને સર્વ પત્ર મિત્રોને જય માતાજી. તો પોપટભાઈ, આપની આ ફરમાઈશ અમે અચૂકથી કાર્યક્રમમાં સમાવવાનો પ્રયત્ન કરીશું અને આ જ રીતે આપના મંતવ્યો અને આપની લાગણી પત્ર દ્વારા અચૂકથી વહેતી કરતા રહેજો. બહેનો, એક ઉંમર જીવવાની તૈયારી માટેની હોય છે.
1: એક ઉંમર જીવવાની હોય છે
0: અને એક ઉંમર જીવી લેવાની હોય છે.
1: તો બહેનો, આપણે આ દરેક ઉંમરને જીવી લઈએ અને જીવનની દરેક પળને માણી લઈએ.
0: અને આ પળોને માણતા માણતા આજના કાર્યક્રમનો સમય અહીં જ સમાપ્ત થયો. ફરી મળીશું આજ માધ્યમથી આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં
1: આવતા મંગળવારે બપોરે 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહ્ય, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્રો, સુગમ સંગીતના કાર્યક્રમની સૌપ્રથમ રચના આપે સાંભળી અવિનાશ વ્યાસની. સ્વર આપ્યો જયદીપ સ્વાળિયા અને દીપાલી સોમૈયાનો. હવે સાંભળીએ ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમની આ અન્ય રચના.

મિત્રો, ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમનું અંતિમ ગીત આપે સાંભળ્યું હેમા દેસાઈ અને રેખા ત્રિવેદીના સ્વરમાં માધવ રામાનુજની શબ્દરચના. આ સાથે જ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બપોરે બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી આજે ઇટાલીના રોમ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢના બસ્તરમાં કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદ ચાલી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો. સર્વોચ્ચ અદાલતે રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. આ શિખર બેઠકનો ઉદ્દેશ ટેકનોલોજી, નવીનીકરણીય ઉર્જા, સંરક્ષણ અને વેપાર સહિતના ક્ષેત્રોમાં નોર્ડિક દેશો સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. વધુ અહેવાલ અમારા સંવાદદાતા તરફથી.
1: ભારત ઓર પાંચ નોર્ડિક દેશો કે પ્રધાનમંત્રીઓ કે ઉપસ્થિતિ મેં આજ તીસરા ભારત નોર્ડિક શિખર સંમેલન આયોજિત કિયા જાયેગા. યહ શિખર સંમેલન ભારત ઓર નોર્ડિક દેશો કે બીચ બઢે હુએ ક્ષેત્રીય સહયોગ કો ઓર મજબૂત કરેગા. 2022 મેં ડેનમાર્ક કે કોપનહેગન મેં પિછલા સંમેલન આયોજિત હુઆ થા. ઇસ સંમેલન મેં પ્રૌદ્યોગિકી ઓર નવાચાર, નવીકરણીય ઉર્જા ઓર ડિજિટલીકરણ યહ ચર્ચા કે મુખ્ય ક્ષેત્ર હૈ. પ્રધાનમંત્રી મોદી ડેનમાર્ક, આઇસલેન્ડ ઓર ફિનલેન્ડ કે પ્રધાનમંત્રીઓ કે સાથ દ્વિપક્ષીય બેઠક ભી કરેંગે. સંગીતા ગોડબોલે, આકાશવાણી ન્યૂઝ, ઓસ્લો, નોર્વે.
0: ભારત અને સ્વીડને ભાર મૂક્યો છે કે વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે સહકાર સહિયારી સમૃદ્ધિ અને ટકાઉ ભવિષ્યનો માર્ગ નક્કી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા લખાયેલા એક લેખમાં એ વાત પર ભાર મુકાયો કે વધતી જતી ભૂરાજકીય અનિશ્ચિતતા, ઉર્જા અસુરક્ષા અને આર્થિક વિભાજનના સમયે વિશ્વ પાસે સંકુચિત રાષ્ટ્રીય અભિગમોમાં પીછેહઠ અથવા ભાગીદારીને મજબૂત બનાવવાનો નિર્ણય વિકલ્પ છે. લેખમાં બંને પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સંયુક્ત રાષ્ટ્ર તેની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સહયોગ અને બહુપક્ષીયતાનું મૂલ્ય વધુ સ્પષ્ટ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ જશે. વેપાર, રોકાણ અને ટેકનોલોજીકલ નવીનતામાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવાના હેતુથી શ્રી મોદી ઇટાલીની મુલાકાત લેશે. શ્રી મોદીની ઇટાલીની આ મુલાકાત ત્યાંના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીના વ્યક્તિગત આમંત્રણ પર યોજાઈ છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: इटली के विभिन्न हिस्सों से आए भारतीय समुदाय के सदस्यों के लिए यह अवसर किसी ऐतिहासिक पल से कम नहीं है. भारत और इटली के बीच लगातार प्रगाढ़ होते संबंधों को देखते हुए उनके मन में

0: उम्मीदों का नया उत्साह है। शिक्षा, कृषि, डेयरी फार्मिंग, रियल एस्टेट और अन्य व्यवसायिक क्षेत्रों से जुड़े ये लोग दोनों मित्र देशों के शीर्ष नेताओं के बीच होने वाली इस उच्च स्तरीय द्विपक्षीय बैठक से अपनी अपनी आकांक्षाएं और अपेक्षाएं लेकर आए हैं। भारतीय प्रवासी ही नहीं बल्कि स्थानीय इटालियन नागरिक भी भारत में उभरते व्यवसायिक अवसरों को लेकर उत्साहित हैं। आकाशवाणी के लिए रोम से सुपर्णा भाटिया।
1: केन्द्रीय गृह अने सहकार मंत्री अमित शाह की अध्यक्षता में छत्तीसगढ़ जगदलपुर खाते केन्द्रीय क्षेत्रीय परिषद की उच्चस्तरीय बैठक चाली रही है। आ 26मी बैठक में उत्तर प्रदेश, मध्यप्रदेश, उत्तराखंड और छत्तीसगढ़ मुख्यमंत्री भाग ले रहा है। केन्द्रीय गृह सचिव, गुप्तचर ब्यूरो डिरेक्टर, चार राज्यों पोलिस महानिदेशक, वरिष्ठ पोलिस वहीवट अधिकारी बैठक में भाग ले रहा है। पेट्रोल અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો છે। એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજીવાર વધારો કરાયો છે। દિલ્હીમાં પેટ્રોલ હવે 98 રૂપિયા 64 પૈસા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલનો ભાવ 91 રૂપિયા 58 પૈસા થયો છે। મુંબઈમાં પેટ્રોલ 107 રૂપિયા 59 પૈસા અને ડીઝલ 94 રૂપિયા 8 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે। કોલકાતામાં પેટ્રોલનો ભાવ 109 રૂપિયા 70 પૈસા અને ડીઝલનો ભાવ 96 રૂપિયા 7 પૈસા નોંધાયો છે, જ્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 104 રૂપિયા 49 પૈસા અને ડીઝલનો ભાવ 96 રૂપિયા 11 પૈસા પ્રતિ લીટર છે। ઉલ્લેખનીય છે કે 15મી મેના રોજ પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરાયો હતો। ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપો વચ્ચે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યા બાદ આ વધારો થયો છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ સહયોગ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે। શ્રી સિંહે હનોઈમાં વિયેતનામના સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી। બંને નેતાઓએ સંયુક્ત રીતે વિયેતનામના એરફોર્સ ઓફિસર્સ કોલેજ ખાતે સ્થાપિત ભાષા પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું। એઆઈ અને ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં સમજૂતી કરારનું આદાન પ્રદાન કરાયું હતું। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ aiirnews_abadને ફોલો કરશો। સર્વોચ્ચ અદાલતે જાહેર સ્થળોએથી ઉપાડાયેલા રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો। ન્યાયમૂર્તિ વિક્રમનાથની આગેવાની હેઠળની ખંડપીઠે નવેમ્બર 2025ના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી અને અધિકારીઓને આવા શ્વાનને આશ્રયસ્થાનોમાં રાખવાનો નિર્દેશ આપ્યો। અદાલતે બાળકો, વૃદ્ધો અને મુસાફરો પર શ્વાનના હુમલાની ખૂબ જ ચિંતાજનક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો। ખંડપીઠે ચેતવણી આપી હતી કે નિર્દોષોનો અમલ કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓને તિરસ્કાર અને શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડી શકે છે। અદાલતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પશુ જન્મ નિયંત્રણ કેન્દ્રો સ્થાપવા, હડકવા વિરોધી રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કાયદેસર રીતે માન્ય પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે। દિલ્હી વડી અદાલતે આજે ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્મા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત પોસ્ટ પર ફોજદારી અવમાનના કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજયસિંહ અને સૌરભ ભારદ્વાજ સહિત આપ નેતાઓ પાસેથી જવાબ માંગ્યો છે। ન્યાયાધીશ નવીન ચાવલા અને રવિન્દ્ર દુડેજાની બેન્ચે નોટિસ જારી કરી છે અને જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે। આ મામલાની સુનાવણી 4 ઓગસ્ટે થશે। ભારતીય રેલવેએ ચેન્નાઈ ઉપનગરીય રેલ નેટવર્કને વેગ આપવા માટે અરાકોનમ ચેંગલપટ્ટુ ડબલિંગ પ્રોજેક્ટ માટે 993 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। આ પ્રોજેક્ટ 68 કિલોમીટર લાંબો છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વ્યસ્ત ચેન્નાઈ ઉપનગરીય રેલ નેટવર્ક પર ભીડ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ભારતીય રેલવેએ જમ્મુ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સેક્શન પર 238 કરોડ રૂપિયાના ખર્ચે પુલ સંરક્ષણ કાર્યોને મંજૂરી આપી। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ કાર્યો દેશના કેટલાક સૌથી પડકારજનક ભૂપ્રદેશોમાં સલામત અને વિશ્વસનીય જોડાણ સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને ઓડિશામાં દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. તો આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. લીગ સ્ટેજનો અંત નજીક આવી રહ્યો છે ત્યારે બાકી રહેલી એકમાત્ર પ્લે ઓફ જગ્યા માટે 5 ટીમો સ્પર્ધામાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ રેસમાંથી બહાર થઈ ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લોમાં 3જી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે. શ્રી મોદી આજે ઇટાલીના રોમ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢના બસ્તરમાં કેન્દ્રીય ક્ષેત્રીય પરિષદ ચાલી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 90 પૈસાનો વધારો કરાયો. સર્વોચ્ચ અદાલતે રખડતા શ્વાનને રસીકરણ પછી પાછા ન છોડવા અંગેના તેના અગાઉના નિર્દેશો પરત ખેંચવાનો ઇન્કાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી કા યે અહેમદાબાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ. અબ પ્રસ્તુત હૈ ફૌજી દોસ્તો કે લિયે હમારા વિશેષ કાર્યક્રમ જય ભારતી.

0: મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું દમણ કેન્દ્ર એફએમ બેન્ડ 102.3 મેગા હર્ટ્સ પર. અત્યારે સાંજના 5:05 થઈ છે.
1: આકાશવાણી એટ 90 સાલ કી આવાઝ, દિલ સે દિલ તક, નોન સ્ટોપ ધમાલ, પુરાની યાદે નયા જોશ હૈ, દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ, આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.

ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલસ્વરમાં ગવાયેલ આ ગીત હતું ફિલ્મ ડુપ્લિકેટનું. જાવેદ અખ્તરના બોલને સંગીતથી મળ્યા હતા અનુ મલિકે. અને મિત્રો, હવે માણીએ કોઈ મિલ ગયા ફિલ્મનું યુગલગીત. ઇબ્રાહીમ અશ્કની રચનાને સંગીતથી સજાવી છે રાજેશ રોશને તથા સ્વર ઉદિત નારાયણ અને ચિત્રાનો.

કુછ ના કહો ફિલ્મનું ગીત સાંભળીએ. જાવેદ અખ્તરના શબ્દોને સંગીતથી સજાવ્યા છે શંકર અહેસાન લોયે તથા ગાયક કલાકારો ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિ.

હવે સાંભળીએ મિસ્ટર એક્સ ઇન બોમ્બે ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં, ગીતકાર આનંદ બક્ષી તથા સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

મિત્રો, સમય થયો છે કાર્યક્રમનું અંતિમ ગીત માણવાનો. ફિલ્મ સુનૈના, ગાયક યશુદાસ, ગીતકાર તથા સંગીતકાર રવિન્દ્ર જૈન.

યશોદાસના કંઠે ગવાયેલ સુનૈના ફિલ્મના ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. આપ જોડાયેલા છો આકાશવાણીના દમણ કેન્દ્ર સાથે. અત્યારે સાંજના 5:30 થઈ છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

સોલી કાપડિયાના કંઠે ગવાયેલ આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. મિત્રો, હવે થોડીક ક્ષણોમાં આપ સાંભળશો યુવા મિત્રનો કાર્યક્રમ યુવાણી, જે અમે અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. શ્રોતા મિત્રો, આજે આપણે એક એવી રમતની વાત કરવાના છીએ જે રૂમની અંદર રમાતી હોવા છતાં દુનિયાની સૌથી ઝડપી રમત માનવામાં આવે છે. હા, પિંગ પોંગ, એટલે કે ટેબલ ટેનિસ. મિત્રો, ટેબલ ટેનિસનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. 19મી સદીના અંતમાં ઇંગ્લેન્ડમાં ઉમરાવો રાત્રિ ભોજન પછી મનોરંજન માટે ટેબલ પર ટેનિસ જેવી રમત રમતા હતા. તે સમયે બેટની જગ્યાએ પુસ્તકો અને બોલની જગ્યાએ શેમ્પિયનના બૂચ વપરાતા હતા. 1901માં પહેલીવાર આ રમતનું નામ પિંગ પોંગ રાખવામાં આવ્યું હતું, કારણ કે જ્યારે બોલ બેટ અને ટેબલને અડતો ત્યારે એવો અવાજ આવતો હતો. ધીરે ધીરે આ રમત ગલીઓમાંથી નીકળીને સ્પોર્ટ્સ ક્લબ સુધી પહોંચી ગઈ અને લોકપ્રિય થવા લાગી. 1926માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશનની સ્થાપના થઈ અને તે જ વર્ષે લંડનમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આજે બરાબર 100 વર્ષ પછી 2026માં ફરીથી લંડન આ રમતનું યજમાન બન્યું છે, જે ખરેખર ઐતિહાસિક છે. રમતની શરૂઆતમાં લાકડાના સાદા બેટ હતા, પણ 1950ના દાયકામાં રબરના આવિષ્કારે આ રમતની ગતિ બદલી નાખી છે. રબરને કારણે ખેલાડીઓ બોલને સ્પિન કરતા શીખ્યા, જેણે ટેબલ ટેનિસને એક વ્યૂહાત્મક રમત બનાવી દીધી. 1988માં સિયોલ ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે આ રમત માટે માઇલસ્ટોન સાબિત થયો. 2026 સુધીમાં તો આ રમતમાં ચીનનું એક હથ્થું શાસન રહ્યું હતું, પણ હવે ભારત જેવા દેશો આ કિલ્લાને તોડવા તૈયાર છે. ટેબલ ટેનિસમાં વપરાતો બોલ પહેલા સેલ્યુલોઇડનો હતો, પણ 2014 પછી સુરક્ષા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને 40 mmના પ્લાસ્ટિક બોલ્સનો ઉપયોગ શરૂ થયો. આનાથી રમતની ઝડપમાં થોડો ઘટાડો થયો, પણ રોમાંચ વધી ગયો. ભારતની જો વાત કરીએ તો 1950-60ના ગાળામાં ભારત પણ વિશ્વ સ્તરે કેટલીક સફળતાઓ મેળવી હતી, પણ સાચો બદલાવ 2010 પછી આવ્યો, જ્યારે પ્રોફેશનલ ટ્રેનિંગ અને વિદેશી કોચના કારણે આપણા ખેલાડીઓ ટોપ 50માં આવવા લાગ્યા. 2026માં ટેબલ ટેનિસ માત્ર એક ઇન્ડોર રમત નથી રહી, પણ તે કરોડો રૂપિયાની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. દુનિયાભરમાં તેની પ્રો લીગ રમાય છે અને ખેલાડીઓ હવે ગ્લોબલ સેલિબ્રિટીઝ બની ગયા છે. તો મિત્રો, આ હતો ટેબલ ટેનિસનો 100 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ. કેવિન આપણને જણાવશે કે 2026માં આ રમત કેવી રીતે રમાય છે અને એના આધુનિક નિયમો શું છે.
1: આભાર અમી, ઇતિહાસ સાંભળીને તો મજા આવી ગઈ. મિત્રો, હું છું કેવિન સોની અને આજે હું તમને જણાવીશ કે 2026માં ટેબલ ટેનિસ રમવી એ કોઈ બાળકના ખેલ નથી. આ રમત હવે અત્યંત ટેકનિકલ અને કડક નિયમો વાળી બની ગઈ છે. સ્કોરિંગ સિસ્ટમની વાત કરીએ તો એક ગેમ 11 પોઈન્ટની હોય છે, પહેલા તે 21 પોઈન્ટની હતી, પણ રમતને વધુ ઝડપી બનાવવા માટે તે 11 પોઈન્ટની કરાઈ. જો સ્કોર 10-10 થાય તો તેને ડ્યુઅસ કહેવામાં આવે છે. ટેબલની વાત કરીએ તો તેની લંબાઈ 9 ફૂટની, પહોળાઈ 5 ફૂટની અને ઊંચાઈ 2.5 ફૂટની હોય છે. 2026માં હવે સેન્સર ટેબલનો ઉપયોગ થાય છે, જે બોલને લઈને અંદર પડ્યો છે કે બહાર તે મિલીમીટરની ચોકસાઈથી જણાવી દે છે. સર્વિસનો નિયમ 2026માં સૌથી મહત્વનો છે. તમારી હથેળી ખુલ્લી રાખીને બોલને 16 સેન્ટીમીટર ઉપર ઉછાળો. જો તમે બોલને છુપાવો અથવા હાથથી બોલની દિશા બદલો તો રેફરી તમારો પોઈન્ટ તરત જ કાપી લેશે. રેકેટ એટલે કે પેડલ વિશે વાત કરીએ તો તેની બંને બાજુના રબરના રંગ અલગ હોવા જોઈએ. 2026માં હવે લાલ અને કાળા સિવાય વાદળી, ગુલાબી અને લીલા રંગની રબર પણ માન્યતા આપવામાં આવી છે. રેકેટના લાકડાને બ્લેડ કહેવામાં આવે છે, જેમાં હવે કાર્બન ફાઈબર અને ટાઇટેનિયમ સ્તરનો ઉપયોગ થાય છે. આનાથી બોલની જે ગતિ મળે છે એ જોતા લાગે છે કે આપણે કોઈ એરક્રાફ્ટની સ્પીડ માપી રહ્યા છીએ. 2026માં મેચ દરમિયાન ખેલાડીઓને ટાઈમ આઉટ લેવાની પણ છૂટ છે. દરેક ખેલાડી 1 મિનિટનો બ્રેક પણ લઈ શકે છે, જેથી તે પોતાના કોચ સાથે રણનીતિ બદલી શકે. આ 1 મિનિટ ઘણીવાર આખી મેચનું પાસું પલટી નાખે છે. રમત દરમિયાન ખેલાડીનું શરીર ટેબલને અડી શકતું નથી. જો તમારો ડાબો હાથ ટેબલ પર ટેકવાયેલો હોય અને તમે શોટ મારો છો તો તે ફાઉલ ગણાય છે. એઆઈ કેમેરા આવી બધી નાની નાની ભૂલો પર નજર રાખે છે. બોલની ઝડપ 120 કિલોમીટર સુધી પહોંચી શકે છે, એટલે રેફરી માટે નિર્ણય લેવો અઘરો હોય છે. એટલે જ 2026માં વિડીયો રિવ્યુ સિસ્ટમનો ઉપયોગ દરેક મોટી ટુર્નામેન્ટમાં ફરજિયાત કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા 2026ના હાઈટેક નિયમો. હવે અમી આપણે જણાવશે કે આપણા ભારતીય પેડલ્સ આ નિયમોની વચ્ચે કેવી રીતે વિશ્વ સ્તરે ધૂમ મચાવી રહ્યા છે.
0: કેવિન, નિયમો ભલે કડક હોય પણ આપણા ભારતીય ખેલાડીઓ હવે એનાથી ડરતા નથી. 2026માં ભારતીય ટેબલ ટેનિસમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળે છે. આપણી પાસે એવા ખેલાડીઓ છે જે ચીનના દિગ્ગજોને પણ હંફાવી શકે છે. મનિકા બત્રા આજે 2026માં પણ તેની અનોખી લોક પિમ્પલ રબલ સ્ટાઇલ વિરોધીઓને મૂંઝવણમાં મૂકી દે છે. 2026ની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં પણ તેણે એ જ રમત બતાવી છે, તે પ્રશંસનીય છે. શ્રીજા અકુલા અને અર્ચના કામત આ બે નામ 2026માં ઘરે ઘરે જાણીતા થયા છે. શ્રીજાએ તાજેતરમાં જ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 20માં સ્થાન મેળવ્યું છે, જે ભારતીય મહિલા ટેબલ ટેનિસ માટે ઐતિહાસિક પળ છે. પુરુષોની ટીમમાં હરમિત દેસાઈએ સુરતનું અને ભારતનું નામ રોશન કર્યું છે. 2026માં હરમિતની સ્પીડ અને બેકહેન્ડ સ્પેશ દુનિયાના ટોચના ખેલાડીઓ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. માનવ ઠક્કર, જે એક સમયે જુનિયર વર્લ્ડ નંબર 1 હતા, તે આજે 2026માં સિનિયર લેવલે પણ એટલા જ પ્રભાવશાળી છે. તેમની રમત શૈલી આક્રમક છે અને તે મેદાન પર વીજળીની જેમ ફરે છે. સાથિયા જ્ઞાનેશેખરનો અનુભવ 2026માં ટીમ માટે બહુ મહત્વનો છે. કપરી પરિસ્થિતિમાં કેવી રીતે શાંત રહીને પોઈન્ટ કઢાય તે સાથિયાન પાસેથી શીખવા જેવું છે. તે ટીમનો સાચો માર્ગદર્શક પણ છે. 2026માં ભારતે અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગ દ્વારા દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓને ભારત બોલાવ્યા છે. આનાથી આપણા યુવા ખેલાડીઓને તેમની સાથે રમવાનો અને શીખવાનો મોકો મળ્યો છે. ચીનના માલોગ અને ફાન જેન્ડોગ જેવા દિગ્ગજો હજી પણ 2026માં મજબૂત છે, પણ હવે તેઓ ભારત, જાપાન અને જર્મનીના ખેલાડીઓ સામે રમતી વખતે સાવચેત રહે છે. 2026ના એશિયન ગેમ્સમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમે જે મેડલ્સ જીત્યા તેણે સાબિત કરી દીધું કે હવે આપણે અંડરડોગ્સ નથી પણ ચેમ્પિયન્સ છીએ. ભારત હવે આ રમતનું નવું પાવર હાઉસ છે. તો આ હતા આપણા રિયલ લાઈફ હીરોઝ. હવે આપણે વાત કરીએ 2026માં ટેકનોલોજી અને રોબોટિક્સ કેવી રીતે ટેબલ ટેનિસના કોચ બની ગઈ છે. મિત્રો, ખેલાડીઓ તો મહેનત કરે જ છે, પણ 2026માં તેમની પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો બહુ મોટો હાથ છે. હવે કોચ માત્ર સીટી વગાડીને સૂચના નથી આપતા, પણ લેપટોપ પર બેસીને ડેટાને એનાલિસિસ કરે છે. સોની એઆઈનો એસીઈ રોબોટ 2026માં સૌથી વધુ ચર્ચામાં છે. આ રોબોટ પ્રોફેશનલ ખેલાડીઓ સામે એવી રીતે રમે છે કે તમે કહી જ ન શકો કે સામે કોઈ મશીન છે. તે મિલિસેકન્ડમાં બોલનો સ્પિન પકડી લે છે. 2026માં સ્માર્ટ રેકેટ્સ આવી ગયા છે, જે તમારા દરેક શોટ્સની સ્પીડ, એંગલ અને પ્રેશરનો ડેટા સીધો તમારા ફોન પર મોકલી દે છે. આનાથી ખેલાડીઓને ખબર પડે છે કે કયા શોટમાં સુધારો કરવાની જરૂર છે. વર્ચ્યુઅલ રિયાલિટી વીઆર ટ્રેનિંગ દ્વારા ખેલાડીઓ હવે પોતાના રૂમમાં બેઠા બેઠા ચીનના ટોપ પ્લેયર સામે રમવાનો અનુભવ લઈ શકે છે. 2026માં ભૌતિક સીમાઓ હવે રમત આડે આવતી નથી. ટેબલ ટેનિસના શૂઝમાં પણ હવે સેન્સર્સ હોય છે. તે ખેલાડીઓના ફૂટવર્કને માપે છે. જો ખેલાડીઓનું બેલેન્સ ખોટું હોય તો તરત જ એઆઈ એમને એલર્ટ કરે છે, જેનાથી ઈજાથી બચી શકાય છે. રમત હવે એક લેબોરેટરી જેવી બની ગઈ છે. 2026ના બ્રોડકાસ્ટિંગમાં હોકાઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ટીવી પર જોતી વખતે પ્રેક્ષકો જોઈ શકે કે બોલ કેટલી વાર ટેબલ પર ટપ્પો ખાધો અને તેની ગતિ કેટલી હતી. આનાથી પ્રેક્ષકોનો અનુભવ બદલાયો છે. ટ્રેનિંગ દરમિયાન હવે બોલ મશીન્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે તે એક મિનિટમાં 100 અલગ અલગ પ્રકારના સ્પિન્સ બોલ ફેંકી શકે છે. ખેલાડીઓની સ્ટેમિના વધારવા માટે આ સર્વશ્રેષ્ઠ છે. 2026માં ખેલાડીઓના હૃદયના ધબકારા અને સ્ટ્રેસ લેવલ પણ લાઈવ મોનિટર થાય છે. જો ખેલાડીઓ બહુ દબાણમાં હોય તો કોચ તરત જ ટાઈમ આઉટ લઈને તેને માનસિક રીતે તૈયાર કરી શકે છે. રોબોટિક્સનો ફાયદો એ છે કે ખેલાડીઓ થાકી જાય પણ રોબોટ નહીં, એટલે જ 2026ના ખેલાડીઓ પહેલા કરતાં વધુ શાર્પ અને ફાસ્ટ છે. ટેકનોલોજીએ મેન્યુઅલ મહેનતને સ્માર્ટ વર્કમાં બદલી નાખી છે. તો મિત્રો, હવે વાત કરીએ ગુજરાતની, જ્યાં ટેબલ ટેનિસનો એક અલગ જ જુસ્સો જોવા મળે છે. ગુજરાતની વાત આવે એટલે ગર્વથી છાતી ગજગજ ફૂલે છે. 2026માં ગુજરાત ભારતનું ટેબલ ટેનિસ કેપિટલ બની ગયું છે. વડોદરા, સુરત અને ભાવનગર જેવા શહેરોમાંથી વિશ્વકક્ષાના ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. જાન્યુઆરી 2026માં વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી WTT ફેડર વડોદરા 2026 ટુર્નામેન્ટ યાદગાર રહી. આપણા ગુજરાતના લાડકા માનુ શાહ એ તેમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. હરમિત દેસાઈ, જે સુરતનો હીરો છે, તે 2026માં પણ વિશ્વના ટોચના ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. હરમિતે સાબિત કર્યું છે કે જો સંકલ્પ મક્કમ હોય તો ગુજરાતનો યુવાન દુનિયા જીતી શકે છે. ગુજરાત સરકારની શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓને વિદેશમાં ટ્રેનિંગ માટે 25 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. 2026માં આ યોજનાનો લાભ લઈને અનેક યુવાનો જર્મની અને ફ્રાન્સમાં તાલીમ લઈ રહ્યા છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા 2026માં રાજ્યભરમાં 100થી વધુ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. હવે ટેલેન્ટ શોધવા માટે છેક ગામડા સુધી પહોંચવામાં આવે છે. ભાવનગરના માનવ ઠક્કર આજે 2026માં આખા દેશની શાન છે. ગુજરાતના ખેલાડીઓની વિશેષતા એ છે કે તેઓ બહુ શાંત મગજથી રમે છે અને અંત સુધી લડવાની હિંમત રાખે છે. 2026માં ગુજરાતની શાળાઓમાં પણ હવે ટેબલ ટેનિસ રૂમ ફરજિયાત કરવામાં આવ્યો છે. ભણતરની સાથે રમતને જે મહત્વ મળ્યું છે તેનાથી આવતીકાલના ચેમ્પિયન્સ આજે જ તૈયાર થઈ રહ્યા છે. સુરત અને અમદાવાદમાં અત્યારે પ્રાઇવેટ ટેબલ ટેનિસ એકેડમીનો રાફડો ફાટ્યો છે. 2026માં વ્યવસાયિક કોચિંગની સુવિધાના કારણે બાળકોને હવે બહાર જવાની જરૂર પડતી નથી. ગુજરાતના ખેલાડીઓ હવે UTT જેવા લીગમાં વિદેશી ખેલાડીઓના કેપ્ટન બની રહ્યા છે. આ બતાવે છે કે આપણું ટેબલ ટેનિસ 2026માં કેટલું પરિપક્વ થઈ ગયું છે. ગુજરાતનું ભવિષ્ય રમતના મેદાન પર બહુ ઉજ્જવળ છે. શ્રોતા મિત્રો, ગુજરાતના ક્રેઝ પછી હવે આપણે વાત કરીએ એ ક્રાંતિની, જેણે ભારતમાં ટેબલ ટેનિસનો ચહેરો મોહક અને ગ્લેમરસ બનાવી દીધો છે, અને એ છે અલ્ટિમેટ ટેબલ ટેનિસ UTT લીગ. 2026માં આ લીગ પોતાની 7મી સિઝન સાથે ભારતમાં ધૂમ મચાવી રહી છે. જેમ ક્રિકેટમાં IPL છે, તેમજ ટેબલ ટેનિસમાં UTT લીગે રમતને એક નવો વળાંક આપ્યો છે. 2026ની આ સિઝનમાં દેશ વિદેશના ટોચના ખેલાડીઓ અલગ અલગ ફ્રેન્ચાઇઝી ટીમો તરફથી રમી રહ્યા છે. આ લીગની ખાસિયત એ છે કે આમાં આપણા ભારતીય જુનિયર ખેલાડીઓને ઓલિમ્પિક મેડલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન સાથે એક જ ટીમમાં રમવાનો અને તેમની પાસેથી બારીકીઓ શીખવાનો સીધો મોકો મળે છે. 2026માં ગોવા અને બેંગલુરુના ઇન્ડોર સ્ટેડિયમમાં આ મેચોથી હાઉસફુલ થઈ રહ્યા છે. મનિકા બત્રા અને હરમિત દેસાઈ જેવા જ્યારે વિદેશી ટીમો સામે આક્રમક શોટ્સ મારે છે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા હજારો યુવાનોનો જોશ જોવા જેવો હોય છે. આ લીગે રમતને ટીવી પર જોવાનો રોમાંચ પણ વધાર્યો છે. શું તમે જાણો છો કે 2026ની UTT લીગમાં સ્કોરિંગ સિસ્ટમ સામાન્ય મેચો કરતાં અલગ હોય છે? અહીં સમય મર્યાદા અને પોઈન્ટ્સની ગણતરી એટલી ઝડપી રાખવામાં આવે છે કે ખેલાડીઓને વિચારવાનો મોકો પણ નથી મળતો. આનાથી ખેલાડીઓની માનસિક ક્ષમતા અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ ખૂબ જ મજબૂત બને છે. 2026માં લીગના કારણે ફ્રેન્ચાઇઝી માલિકો ખેલાડીઓ પર લાખો રૂપિયાનો લેઝર વરસાદ કરી રહ્યા છે. હરાજીમાં પણ આપણા ભારતીય ખેલાડીઓની કિંમત હવે આસમાને પહોંચી છે. આનાથી એ

સાબિત થાય છે કે 2026 ના ભારતમાં હવે માત્ર ક્રિકેટ જ નહીં પણ ટેબલ ટેનિસ પણ એક આર્થિક રીતે આલીશાન કરિયર ઓપ્શન બની ગયું છે. આ લીગનો સૌથી મોટો ફાયદો આપણા અંડર 19 ખેલાડીઓને થઈ રહ્યો છે. સુહાના સૈની જેવી આપણી યુવા દીકરીઓએ 2026 ની લીગમાં વિદેશી ખેલાડીઓને હરાવીને સનસનાટી મચાવી દીધી છે. જ્યારે આ નાની ઉંમરે આ ખેલાડીઓ આટલા મોટા સ્ટેજ પર દબાણ વગર રમે છે ત્યારે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. 2026માં UTT લીગ માત્ર સ્પોર્ટ્સ સુધી મર્યાદિત નથી પણ એમાં મનોરંજન પણ ભળ્યું છે. બોલિવૂડ અને સ્પોર્ટ્સ સેલિબ્રિટી સ્ટેડિયમમાં આવીને ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે. આ ગ્લેમરના કારણે જ આજે ભારતનો એ વર્ગ પણ ટેબલ ટેનિસ જોતો થયો છે જે પહેલાં ક્યારેક આ રમતથી પરિચિત પણ ન હતો. ગુજરાતની ફ્રેન્ચાઇઝી પણ આ લીગમાં બહુ મજબૂત દાવેદાર તરીકે ઉભરી છે. ગુજરાતના પ્રેક્ષકો પોતાની ટીમને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં લાઈવ મેચો નિહાળે છે. 2026માં લીગના કારણે જ ગુજરાતના અનેક શહેરોમાં સ્થાનિક સ્તરે નાની નાની ક્લબ્સ અને ટુર્નામેન્ટ શરૂ થઈ છે. આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન પણ ભારતના આ લીગ મોડલના વખાણ કરી ચૂક્યું છે. 2026માં અન્ય દેશો પણ ભારતની જેમ પોતાની સ્થાનિક લીગ શરૂ કરવા માટે આપણી પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે. ભારત હવે રમત રમવામાં જ નહીં પણ રમતનું આયોજન કરવામાં પણ વિશ્વમાં મોખરે છે. UTT લીગનો ગ્લેમર તો અદ્ભુત છે પણ શ્રોતા મિત્રો, આજે હું તમને લઈ જઈશ ટેબલ ટેનિસના એવા અંધારા અને રોમાંચક ખૂણામાં જે ખેલાડીઓ જીતવા માટે માનસિક યુદ્ધ રમે છે. ટેબલ ટેનિસ ભલે શાંત રમત લાગે છે પણ કોર્ટ પરનો ડ્રામા કોઈ ફિલ્મ સસ્પેન્સથી ઓછો નથી હોતો. 2026માં પણ ટેબલ ટેનિસના રબર વિવાદ બહુ ફેમસ છે. ખેલાડીઓ ઘણીવાર ફરિયાદ કરે છે કે વિરોધીઓએ પોતાના રેકેટ પર ગેરકાયદેસર રબર અથવા ગ્લુનો ઉપયોગ કર્યો છે જે બોલને અકુદરતી રીતે સ્પિન આપે છે. મેચ શરૂ થતાં પહેલાં રેફરી ખાસ કેમિકલ ટેસ્ટિંગ મશીનથી રેકેટ ચેક કરે છે જે જોવું બહુ રસપ્રદ હોય છે. ટેબલ ટેનિસના ઇતિહાસનો સૌથી મોટો વિવાદ 1971ની પિંગ પોંગ ડિપ્લોમેસી ગણાય છે. આ રમત માત્ર પોઈન્ટ્સ જીતવા માટે નથી પણ દેશોને જોડવા માટે પણ વપરાય છે. 2026માં કોર્ટ પર સ્લેજિંગ પણ અલગ રીતે થાય છે. ખેલાડીઓ બોલી શકતા નથી પણ જ્યારે તેઓ પોઈન્ટ્સ જીતે છે ત્યારે જોરથી ચીસો પાડે છે. વિરોધીની આંખમાં આંખો પોરાવીને એવી ચીસો પાડવી અને સામેવાળાના આત્મવિશ્વાસને તોડી નાખવા માટેની એક મોટી રણનીતિ ગણાય છે. 2026ની એક ઇન્ટરનેશનલ મેચ દરમિયાન એક મોટો ડ્રામા થયો જ્યારે ચીનની ખેલાડીએ રેફરીના નિર્ણયથી નારાજ થઈને પોતાનું રેકેટ ટેબલ પર પછાડ્યું. રેફરીએ જરા પણ મોડું કર્યા વગર તેને યલો કાર્ડ બતાવ્યું હતું. ટેબલ ટેનિસમાં શિસ્તનો ભંગ તમને આખી ટુર્નામેન્ટમાંથી બહાર કરાવી શકે છે. શું તમે જાણો છો કે ખેલાડીઓ ઘણીવાર સમય બગાડવા માટે અવનવા પેતરા કરે છે? જ્યારે કોઈ ખેલાડી સતત પોઈન્ટ ગુમાવતો હોય ત્યારે તે જાણીને ટેબલ સાફ કરવા માટે ટુવાલની માંગણી કરે છે અથવા પોતાના જૂતાની દોરી બાંધવા બેસી જાય છે. આ બધું વિરોધીની લય તોડવા માટે કરવામાં આવે છે. 2026ના નવા નિયમ મુજબ હવે કોચ રમત દરમિયાન લાઈવ ઇશારા કરી શકતા નથી. જો કોચ ગેમ ચાલુ હોય ત્યારે હાથ કે આંખથી ખેલાડીને કોઈ ટીપ આપે તો કેમેરા તેને પકડી લે છે અને ટીમને પેનલ્ટી ભોગવવી પડે છે. આનાથી રમત વધુ ન્યાયી અને ખેલાડીના પોતાના મગજ પર આધારિત બને છે. ભારતની મનિકા બત્રા પણ હવે પોતાની રમત દરમિયાન બહુ શાંત રહે છે જે તેની સૌથી મોટી માઇન્ડ ગેમ છે. તેની સામે ગમે તેટલા આક્રમક ખેલાડી હોય મનિકાના ચહેરા પર હાવભાવ બદલાતા નથી. આ શાંતિ ઘણીવાર વિરોધીને ગુસ્સો કરી દે છે અને તે ભૂલો કરવા લાગે છે. 2026માં હવે ઓડિયો માઇક એટલા પાવરફુલ છે કે ખેલાડીઓ મેચ દરમિયાન પોતાની જાત સાથે જે ગણગણાટ કરે છે તે પણ પ્રેક્ષકો સાંભળી શકે છે. કમોન કે ફોકસ જેવા શબ્દો ખેલાડીઓ પોતાની જાતને મોટિવેટ કરવા માટે બોલે છે જે રમતનું માનસિક દબાણ સ્પષ્ટ દર્શાવે છે. શ્રોતા મિત્રો, ગુજરાતનો ક્રેઝ તો ખરેખર અદ્ભુત છે પણ મિત્રો, આટલી ઝડપથી રમત રમવા માટે આપણું શરીર પણ એટલું જ તૈયાર હોવું જોઈએ. 2026માં ટેબલ ટેનિસ ખેલાડીઓની ફિટનેસ કોઈ એથ્લેટ કરતાં ઓછી નથી હોતી. એક ટેબલ ટેનિસ પ્લેયરનો રિએક્શન ટાઈમ 0.1 સેકન્ડથી પણ ઓછો હોવો જોઈએ. 2026માં આ માટે તેઓ ખાસ વિઝન ટ્રેનિંગ કરે છે
જેથી તેમની આંખો બોલની ગતિને પકડી શકે. ડાયટની વાત કરીએ તો 2024માં ખેલાડીઓ લો ગ્લાયકેમિક ખોરાક લે છે, જે લાંબા સમય સુધી એનર્જી આપે છે. મેચ દરમિયાન તેઓ સતત હાઇડ્રેટેડ રહેવા માટે ખાસ ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ પીવે છે. ટેબલ ટેનિસમાં કોર સ્ટેબિલિટી બહુ જરૂરી હોય છે. ખેલાડીઓએ દર સેકન્ડે વાકાવળવું અને ઝૂકવું પડે છે, એટલે જ તેમના પીઠ અને પેટના સ્નાયુઓ પથ્થર જેવા મજબૂત હોવા જોઈએ. 2024માં ખેલાડીઓ માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાનનો સહારો લે છે. આ એક એવી રમત છે જ્યાં જો તમે એક પોઈન્ટ હારીને ગુસ્સે થાવ તો તમે આખી મેચ હારી શકો છો. પિંગ પોંગ હવે માત્ર મનોરંજન નથી, પણ ફિટ રહેવા માટેનો સર્વશ્રેષ્ઠ રસ્તો છે. તે તમારી યાદશક્તિ વધારે છે અને અલ્ઝાઇમર જેવી બીમારીઓથી બચવામાં પણ મદદ કરે છે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

યુવવાણી આ હતો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળશો રૂપકુમાર રાઠોડે ગાયેલી ગુલઝારની રચનાઓ, પણ એ પહેલાં એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

રૂપકુમાર રાઠોડે ગયેલી ગુલઝારની રચના આપે સાંભળી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે મળતી સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારનો નિર્ણય. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં બધી ચૂંટણીઓ એક સાથે થાય તેવો સૌનો મત. મોરબીમાં 1.5 મહિનામાં 670 જેટલા સિરામિક ઉદ્યોગ ફરી કાર્યરત. આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય કરવા સંબંધિત 226 કરોડ રૂપિયાથી વધુનું ક્રિપ્ટો નેટવર્ક પકડાયું. ગાંધીનગર સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રની કાર્યવાહી. અને રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના.

0: અને મધ્યમ ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ બહુહેતુક કામો માટે સનેડો નામના ત્રિચક્રી કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યો આજથી 3 દિવસ રાજ્યની મુલાકાતે છે. પીપી ચૌધરીના વડપણ હેઠળની જેપીસીના સભ્યોએ આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસ, રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. ગાંધીનગરમાં આજે પત્રકારો સાથે વાતચીતમાં જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે સમિતિ ગુજરાતના હિસ્સેદારોને સાંભળવા આવી છે. આજની બેઠકમાં લોકસભા અને વિધાનસભા બધી ચૂંટણીઓ એક સાથે થાય તેવો મત તમામ લોકોએ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે ગુજરાતના 7 લાખ કરોડ રૂપિયા બચશે.
1: જેપીસી જોઈન્ટ પાર્લિયામેન્ટ કમિટી વન નેશન વન ઇલેક્શન સ્ટડી ટૂર કે લીએ ઓર કઈ સ્ટેક હોલ્ડર કો સુનને કે લીએ યહાં પર આઈ ઓર જો યહાં પર કઈ કાર્યક્રમ હૈ ઓર અગર રાજ્ય મેં કોઈ ભી પાર્ટી હો કેન્દ્ર મેં કોઈ દૂસરી પાર્ટી કો વોટ દેતા તો આમ જનતા ઇસ બાત કો જાનતી થી કે મુજે વોટ કિસકો દેના તો 7 વિધાનસભા ઉન્હોને બંધ કરકે પ્રી મેચ્યોર ઉનકા ડિઝોલ્યુશન કિયા ઓર એક દેશ એક ચુનાવ કી પરિપાટી પે ઉન વિધાનસભાઓ કો લોકસભા કે સાથ રખ કરકે ઉનકે ચુનાવ કરા ગયે.
0: આ સમિતિ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી તેમના અભિપ્રાય મેળવશે. આ પહેલા બપોર અંગે જેપીસીના સભ્ય ઘનશ્યામ તિવારીએ વધુ માહિતી આપી.
2: ये वन नेशन वन इलेक्शन जो बहुत वर्षों से इसकी मांग हो रही थी उसका ये 132वां संविधान संशोधन दिया है जिसको लेकर ये कमेटी जो बनी है वो सारे देश भर में घूम रही है. आज गुजरात में ही है, गुजरात के जनप्रतिनिधियों की, गुजरात के प्रशासनिक अधिकारियों की, सिविल सोसाइटी के वर्कर्स की बात जानकर ये करेगी ताकि देश में 32 और 34 में लगातार वन नेशन वन इलेक्शन के आधार पर सभी विधानसभा और लोकसभा के चुनाव साथ हो सके.
0: ઉલ્લેખનીય છે કે જેપીસીમાં અધ્યક્ષ સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદ એમ કુલ 39 સભ્યો છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં દેશના નાના શોધકનું યોગદાન ઘણું મહત્વનું સાબિત થશે. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે મૂળભૂત નવીનતા માટેના માર્ગ પરની રાષ્ટ્રીય કાર્યશાળાના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે જ્યારે આપણે ઘરો સુધી મર્યાદિત પાયાના સંશોધનોને આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગો સાથે જોડીશું ત્યારે સ્થાનિક સંશોધનો દેશના વિકાસ માટે એક સબળ ચાલક બળ સાબિત થશે.
3: ग्रासरूट इनोवेशन का अर्थ है कि घर घर में जो जुगाड़ किया जाता है, जो इनोवेशन की जाती है जाने अनजाने में, लेकिन उसको किस तरह से इंस्टीट्यूशनलाइज किया जाए ताकि वो रोजगार का भी साधन बने, उसी प्रकार से ग्रासरूट इनोवेशन को इंस्टीट्यूशनलाइज करना, उनको स्केल अप करना और अनुकूल वातावरण में इस समय विज्ञान और प्रौद्योगिकीकरण का को बढ़ावा मिल रहा है सरकार की ओर से.
0: આ પ્રસંગે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિક અને યુવાન કૌશલ્યવાન બને તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ, ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય સંશોધન સંસ્થા એનઆઈએફ દ્વારા યોજાયેલી 2 દિવસની કાર્યશાળાનો મુખ્ય હેતુ દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેલા સંશોધકો અને તેમની ક્ષમતાઓને મજબૂત રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવાનો છે. ગાંધીનગરમાં આજથી 2 દિવસીય બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના કાયદા અને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનો પ્રારંભ થયો. તેનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને વેપારીઓને અદાલતની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી બચાવીને ઝડપી ન્યાય અપાવવાનો છે. બેઠકમાં વિવાદોને અદાલતની બહાર જ મધ્યસ્થી અને સમાધાન દ્વારા ઉકેલવા પર ભાર અપાશે. ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી અને ઓનલાઈન મંચનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વેપારી વિવાદોના ઝડપી નિરાકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. મોરબીમાં અત્યાર સુધીમાં 670 જેટલા સિરામિક ઉદ્યોગો પુનઃ કાર્યરત થયા છે. ગુજરાત એનર્જી લિમિટેડ જીઈએલની સફળ વ્યૂહાત્મક રચના થકી ગત 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83થી વધીને 670 થઈ છે. તેનાથી ઉત્પાદકોમાં વિશ્વાસ વધ્યો છે અને ઉત્પાદનના પુનરુત્થાનને વેગ મળ્યો હોવાનું ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે 1 માર્ચથી 2026થી અત્યાર સુધીમાં કંપની આશરે 40,000 રહેણાંક હેતુ માટે પાઇપ્ડ નેચરલ ગેસ ડીપીએનજી જોડાણ આપ્યા અને ઉપરાંત આશરે 13,000 પુનઃ જોડાણ પણ અપાયા છે. ઉર્જા મંત્રી વધુમાં કહ્યું કે તાજેતરની ભૂ રાજકીય કટોકટી દરમિયાન કંપનીએ અવિરત પુરવઠો જાળવવા મધ્ય પૂર્વ સિવાયના બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી કરી કટોકટીના કારણે કાચો માલ અને પરિવહન ખર્ચમાં થયેલા વધારા ઔદ્યોગિક પ્રોપેનના ઉપયોગ પર નિયંત્રણોના કારણે મોરબીમાં ઘણા સિરામિક એકમોએ માર્ચના બીજા પખવાડિયાથી તેમની કામગીરી સ્વેચ્છાએ જ સ્થગિત કરી

0: દીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી દિવસોમાં રાજ્યના યુવા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં એક રમતગમત અકાદમીના પ્રારંભ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના સચિવ જય શાહનો આભાર માન્યો. આ પ્રસંગે ઉપસ્થિત ભૂતપૂર્વ ક્રિકેટર ભારતરત્ન સચિન તેંડુલકરે જીવન અને રમતના મૂલ્યો પર ભાર આપવા જણાવ્યું. તેમણે કહ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ એટલે કે ટૂંકો રસ્તો નથી, ધીરજ અને ખંત સાથે જ સફળતાનો માર્ગ સરળ બને છે. રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાના ભાગરૂપે હાલ સ્વગણતરી અભિયાન ચાલી રહ્યું છે. લોકો સત્તાવાર વેબ પોર્ટલ પર જાતે જ તેમની વિગતો ભરી રહ્યા છે. આ પોર્ટલ પર વિગતો જાતે ભરીને રાજ્યના મુખ્ય સચિવ MK દાસ પણ સ્વગણતરી અભિયાનમાં સહભાગી થયા. તેમણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી.
1: વસ્તી ગણતરી 2027 માટે સેલ્ફ ઇન્ફોર્મેશન એક નવી પદ્ધતિ ભારત સરકારે વિકસાવી છે. આ કરવાથી વસ્તી ગણતરીનો પ્રોસેસ ખૂબ ઝડપી થશે. અત્યાર સુધીમાં લગભગ 60,000 લોકોએ ગુજરાતમાંનો લાભ લીધો છે. તમામ સરકારી કર્મચારીઓને પણ એમાં જોડાવા વિનંતી છે. આમાં ગુપ્તતા પણ જળવાશે, ટ્રાન્સપરન્સી પણ રહેશે, કામ ઝડપી થશે.
0: ગાંધીનગરના સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય કેફી પદાર્થ સંગઠન અને ડાર્ક વેબ સાથે જોડાયેલા 226 કરોડ રૂપિયાથી વધુના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કરાયો. સાથે જ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આતંકવાદી સંગઠનોને નાણાકીય મદદ કરવા મામલે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી હોવાનું ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
2: સાયબર ક્રાઇમના 935 ગુનાઓ મળી આવેલ છે. આમ આશરે 226 કરોડ રૂપિયાના ક્રિપ્ટો વ્યવહારોનું નેટવર્ક ધરાવતું વિશ્વના અલગ અલગ આતંકવાદી સંગઠનો, ડ્રગ્સ નેટવર્ક, ક્રિમિનલ સિન્ડિકેટ, સ્મગલિંગ, ખાસ કરીને ગોલ્ડ સ્મગલિંગ અને હ્યુમન ટ્રાફિકિંગના પૈસા આ વોલેટમાં આવેલા હોવાનું પ્રસ્થાપિત થતા 9 આરોપીઓની ધરપકડ કરવામાં.
0: રાજ્યમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાય તેવી સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યુનાઇટેડ કિંગડમના બ્રિટિશ હાઈકમિશન અને નવી દિલ્હીના ઉચ્ચસ્તરના પ્રતિનિધિમંડળની એક બેઠક યોજાઈ. તેમાં કેફી પદાર્થ નિયંત્રણ, સાયબર ગુના નિવારણ અને ટેકનિકલ સહકાર તેમજ સોશિયલ નેટવર્કિંગના પાયારૂપ માળખા અંગે ચર્ચા કરવામાં આવી. બોટાદ પોલીસે ઇંધણના બિનજરૂરી ઉપયોગને રોકવા વિશે વિશેષ પહેલ કરી. જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલા વિશેષ હેલ્પલાઇન નંબર 0 28 49 27 15 04 પર લોકો સમસ્યાની રજૂઆત કરી શકશે. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ નાગરિકોને ફરિયાદ, અરજીઓ કે રજૂઆત માટે પોલીસ કચેરી સુધી ન આવવા અનુરોધ કર્યો છે. રાજ્યભરમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવે હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે ભરૂચમાં જંબુસર, આમોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, જ્યારે નવસારીની ગણદેવી અને બોટાદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની વરણી કરાઈ, તો મહેસાણાની ઊંઝા નગરપાલિકાના નવા પ્રમુખ રીમા પટેલની વરણી કરાઈ છે. બનાસકાંઠામાં પાલનપુર, ડીસા અને ધાનેરા તથા મોરબી જિલ્લાની માળિયા ટંકારા, વાંકાને નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરાઈ છે. છોટાઉદેપુરની નવનિર્મિત બોડેલી નગરપાલિકાના સૌ પ્રથમ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન પટેલની બિનહરીફ વરણી કરાઈ છે. ગાંધીનગરની દહેગામ નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે મળતી સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારનો નિર્ણય. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં બધી ચૂંટણીઓ એક સાથે થાય તેવો સૌનો મત. મોરબીમાં 1.5 મહિનામાં 670 જેટલા સિરામિક ઉદ્યોગ ફરી કાર્યરત. આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય કરવા સંબંધિત 226 કરોડ રૂપિયાથી વધુનું ક્રિપ્ટો નેટવર્ક પકડાયું. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

0: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાનવાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
1: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, મિલેટ વિશે તો આજે સૌ કોઈ જાણે છે. મિલેટ્સને આપણા દૈનિક આહારમાં સામેલ કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને આપણને પૂરતું પોષણ પણ મળે છે. મિલેટ્સનું જ એક ધાન બાજરી, જેના ઉત્પાદનમાં ભારત મોખરે રહ્યું છે. 2023 મિલેટ વર્ષ પછી બધે જ દેશ તેમજ વિદેશમાં મિલેટ પોપ્યુલર થયું છે. દેશ વિદેશમાં મિલેટની વિવિધ વાનગીઓ પીરસાઈ રહી છે. તો આપણા ક્ષેત્રમાં મિલેટ્સની ખેતી વિશે આજે વાતો કરવાના છીએ, તો સાંભળીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર બિપિનચંદ્ર વહુનિયાની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત.
0: મિત્રો, હર હંમેશની જેમ કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત અમે આપની માટે લઈને આવ્યા છીએ કૃષિ વિષયક જ્ઞાનનો ખજાનો. આજે મારી સાથે આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના વૈજ્ઞાનિક ડૉક્ટર બિપિનચંદ્ર વહુનિયા. સર, આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે.
2: થેન્ક યુ.
0: સર, પ્રથમ તો આપનો પરિચય આપ કાર્યક્રમ સાંભળતા મિત્રોને આપશો.
2: મારું નામ ડૉક્ટર બિપિનચંદ્ર એમ વહુનિયા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ પર હું વૈજ્ઞાનિક પાક સંરક્ષણ તરીકે ફરજ બજાવું છું. કામગીરીની ખાસ કરીને વાત કરીએ તો અમે ત્યાં અલગ અલગ વિષયોની પાક સંરક્ષણની તાલીમ છે, પછી યુનિવર્સિટીની નવી નવી ટેકનોલોજી છે એ ખેડૂતો સુધી પહોંચાડવી, ખેડૂતોના ખેતર પર રોગ હોય, જીવાત હોય એનું નિદાન લાવવું, આ બધું કાર્ય જે આપણે પાક સંરક્ષણ લગતા છે એ ત્યાં અમે કરીએ છીએ.
0: ખૂબ જ સરસ. હવે સર, આજે આપણે વાત કરવાના છીએ મિલેટની ખેતીમાં રોગ અને જીવાત સામે સજાગતા. તો ખેડૂતો અથવા મિલેટ કરતા ખેડૂતો, એમને રોગ બાબતે શું મૂંઝવણ થાય છે?
2: આપણે સામાન્ય રીતે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂત પોતાના ખેતરમાં કંઈ પણ આવી જાય તો સૌથી પહેલાં એના મનમાં એવું આવે કે મારા ખેતરમાં રોગ આવી ગયો. પણ આપણે ખેડૂત તરીકે થોડું સમજવાની જરૂર છે કે રોગ અલગ વસ્તુ છે, જીવાત અલગ વસ્તુ છે, અને ઘણીવાર આપણે ખેતરમાં પોષક તત્વની કમી આવે એ પણ અલગ વસ્તુ છે. જેમ આપણે આપણા જીવનમાં તમને તાવ આવ્યો હોય તો એની અલગ અલગ દવા થાય, એ રીતના આપણને ખેતરમાં રોગ આવ્યો હોય એની અલગ દવા થાય, જીવાત અલગ એને અલગ રીતે દવા કરી શકે, અને પોષક તત્વ માટે આપણે શું નાખવું જોઈએ એની બી આપણે ખેડૂતોને ખબર પડવી જોઈએ.
0: એટલે કહી શકાય કે ત્રણ વસ્તુ કોઈ પણ પાકને નુકસાન પહોંચાડી શકે છે, રોગ, જીવાત અને પોષક તત્વની ઉણપ. હવે સર, રોગ કયા કયા પ્રકારના આવે છે?
2: સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે રોગ કોને કહેશું, એમાં આપણે ફૂગથી થતા રોગ આવે, જેમાં આપણે જોઈએ તો તમે ચણા કર્યા હોય તો ચણામાં સુકાર આવે, તુવર કર્યો તો તુવરમાં સુકાર આવે. આપણે મિલેટ્સની વાત કરીએ તો મિલેટમાં આપણે જોઈએ કે આપણે કરમોડીનો રોગ આવે, આ બધા ફૂગથી થતા રોગ છે. ઘણા રોગ છે જે બેક્ટેરિયાથી થાય, જેમ કે ડાંગરમાં બેક્ટેરિયલ બ્લાઇટ આવે જે બેક્ટેરિયાથી થાય. પછી ઘણીવાર જેમ આપણે જીવનમાં કોરોના આવે તો વાયરસથી થતા રોગ, આવા વાયરસથી થતા રોગ આપણા ખેતીમાં બી આવે છે. તો એમાં ખેતીમાં જોઈએ તો મરચામાં કોકડવાનો રોગ છે, કારેલામાં વાયરસનો રોગ છે, મગ અને અડદમાં વાયરસવાળો રોગ છે, પછી અમુક રોગ નિમેટોડથી બી થતા હોય. પણ એમ આપણે મુખ્ય ખેતીમાં ફૂગ, બેક્ટેરિયા અને વાયરસથી અલગ અલગ રોગો આપણા ખેતરમાં થાય છે.
0: હવે સર, આપણા વિસ્તારની વાત કરીએ તો મિલેટ્સના પાકોમાં કયા કયા રોગો જોવા મળે છે?
2: હા, આપણા વિસ્તારની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ મિલેટ્સના પાક, એટલે આપણે મિલેટ્સના પાકમાં કોને ગણશું તો એમાં આપણે નાગલી આવી જાય, વરી આવી જાય, બંટી આવી જાય, કોદરો આવી જાય અને કાંગ આવી જાય. આને આપણે જે હલકા ધાન્ય મિલેટ કહીએ, અને બીજું આપણે જુવાર અને બાજરી, આ બધા પાક જેને આપણે મિલેટ્સ પાક તરીકે કહી શકીએ. અને સૌ પ્રથમ આપણે હલકા ધાન્ય જેને આપણે મિલેટ કે એમની રોગની વાત કરીએ તો સૌથી મોટો મૂંઝવતો ખેડૂતોને પ્રશ્ન છે એ આપણે કરમોડીનો રોગ છે. હવે કરમોડીનો રોગ છે એમાં ત્રણ પ્રકારના આવે, ગાંઠનો કરમોડી આવે, પાનનો કરમોડી આવે અને કંઠીનો કરમોડી આવે. આ કરમોડીના રોગમાં આપણે ઘણીવાર જોઈએ તો જે પાન છે, આપણે જે નાગલીનું પાન છે કે વરીનું પાન છે, એ પાન પર ટાંકણીની અણી જેવા ટપકા

0: પડી જાય છે અને ટપકા પડતા ધીમે ધીમે જેમ આપણે ધ્યાન ના દઈએ તો આ ટપકા મોટા થાય અને ભેગા થઈ જાય છે અને ભેગાથી ઘણીવાર આપણને ખેતર બળી ગયું એવું લાગે છે. તો આ જે કરમોડીના રોગને આપણે જ્યારે શરૂઆતમાં પાન પર ટપકા પડ્યા હોય ત્યારથી જ આપણે એને નિયંત્રણ કરી લેવું જોઈએ. હવે આના નિયંત્રણ માટે આપણે ઓર્ગેનિક રીતે જોવા જઈએ તો સુડોમોનાસ કરીને પ્રવાહી આવે, આ પ્રવાહી તમે 80-90 ml પંપમાં લઈ એનો છંટકાવ કરો તો સારામાં સારું નિદાન કરમોડીના રોગનું થઈ જાય. અને બીજો ખાસ કરીને આપણે રોગ આવે છે એ થડનો કોવારો આવે છે. આ થડનો કોવારો એટલે કોવારો એટલે કે નીચે તમે છોડ ઉપાડો તો મૂળ એના કોવાઈ જાય, હાથથી મૂળ તમે તોડો એટલે મૂળ તૂટી જાય અને નીચે રાઈના દાણા જેવા દાણા થઈ જાય, જે સ્ક્લેરોસિયા કરીને ફૂગ આવે. તો હવે આ ફૂગ માટે તમારે જૈવિક માટે આપણે ટ્રાયકોડર્મા પાવડર છે એ ટ્રાયકોડર્મા પાવડરની 20 ગ્રામ પાવડર લઈ તમે 1 કિલો દીઠ બીજ માવજત કરી શકો છો. આ ટ્રાયકોડર્મા પાવડરને તમે 200-300 કિલો છાણિયા ખાતરથી મિક્સ કરી અને જમીનમાં આપી દો તો આ જે ટ્રાયકોડર્મા ફૂગ છે એ સામે આપણે થડના કોવારાની ફૂગ સામે લડીને સારું નિયંત્રણ આપી શકે.
1: હવે સર રોગોની તો આપણે વાત કરી, જીવાત કયા કયા પ્રકારની આવે?
0: ઓકે, હવે આપણે જીવાતની વાત કરીએ તો જીવાત બી આપણે ચૂસિયા પ્રકારની જીવાત આવે અને ઈયળ વર્ગની જીવાત આવે અને ઘણા બીટલ વર્ગની જીવાત આવે. હવે સૌ પ્રથમ આપણે ઈયળ વર્ગની જીવાતની વાત કરીએ તો ઈયળમાં આપણે મિલેટ્સમાં ખાસ કરીને જે કંઠીક આપનારી છે, કણસલાની ઈયળ છે, ગાભમરાની ઈયળ છે, આ બધી ઈયળો પડે. અને ચૂસિયા પ્રકારની વાત કરીએ તો મોલોમસી કરીને ચૂસિયા જીવાત છે, જેને આપણે દેશી ભાષામાં ઘણીવાર મદરી જીવાત પણ કહીએ છીએ. આ મદરી જીવાત આપણા ખેતરમાં ખાસ કરીને જોવા મળે છે.
1: આપણા વિસ્તારમાં મિલેટ્સના પાકોમાં કઈ જીવાતો લાગે છે?
0: જે જનરલ જીવાતની આપણે વાત તો જોઈ, હવે સ્પેશિયલી આપણે નાગલી કરતા હોય, વરી કરતા હોય કઈ બી, તો આ બધા નાગલી અને વરીમાં આપણે ખાસ કરીને જેટલી ડાંગરની જીવાત છે, કેમ કે આપણે આપણા ખેતરમાં જોઈએ તો ખાસ કરીને આપણે ડાંગરનો પાક અને જે મિલેટ જેમ કે નાગલી ને વરી એ આપણે જોડે જોડે કરતા છીએ, એટલે એની બધી જ જીવાતો આમાં આપણે નાગલી ને વરીમાં જોવા મળે. એમાં સૌથી વધારે આપણે ગાભમારાની તકલીફ, એમાં ગુલાબી ગાભમારો અને સફેદ ગાભમારો, આ એક ઈયળ છે જેનું નામ જ જેમ કે ગાભમારો છે, એટલે આ ઈયળ કેવું કરે એ ઉપર થડમાંથી ઘૂસી અને અંદર ગાભમાં જતી રહે અને ગાભમાં બધું ખાવા માંડે. એટલે કે જેમ આપણે માણસમાં આપણે મોઢાથી ખાઈએ ને આપણે નીચે તરફ જાય, એમ આપણે પાકમાં નીચેથી ખાઈને ઉપર બધું ન્યુટ્રિશન આવે એટલે આપણે ગાભમાં જ વસ્તુ ખવાઈ જાય એટલે આપણો છોડ ધીમે ધીમે એ સુકાવા માંડે. અને બીજા આપણે ખાસ કરીને વાત કરીએ તો લાલ કાતરા કરીને જીવાત આવે છે, પાન વાળીને ખાનારી જીવાત આવે છે. એ પાન વાળીને એટલે તમે જોયો કે આપણે જે નાગલીનું પાન છે, વરીનું પાન છે કે મિલેટ્સના પાન છે, આખું વાળીને ભૂંગળી બનાવી દે અને ભૂંગળી બનાવીને જીવાત અંદર રહે છે એટલે અંદર રહીને બી એ ખાય છે. અને બીજું કણસલાની, કણસલાની ઈયળ નાગલીમાં અને વરીમાં અને મિલેટ્સ પાકમાં મોટામાં મોટો પ્રશ્ન છે કે આપણે જ્યારે કણસલા લાગી જાય તો અંદર કણસલાની અંદર જે ભેજ કેવું રહે, બંધ કણસલું રહે, તો બંધ કણસલાની અંદરથી આ જીવાત કોરીને ખાવા માંડી જાય. હવે આ દરેક પ્રકારની જે આપણે જીવાત છે એના માટે આપણે દવા શું કરવાની, હવે બધી આ ઈયળ વર્ગની આપણે જીવાતની વાત કરી તો ઈયળ વર્ગની જીવાત માટે આપણે તમે ઓર્ગેનિક કરતા હોય તો ઓર્ગેનિક માટે આપણે અઝાડી રક્ટિન કરીને દવા આવે. આ અઝાડી રક્ટિન દવા તમે 50 મિલી પંપમાં લઈ એને તમે છાંટો તો એ તમારે સારામાં સારું નિયંત્રણ આવી જાય. અને બીજું દવા આપણે પ્રાકૃતિક ખેતી, હમણાં જોવા જઈએ તો આપણે સરકાર પ્રાકૃતિક ખેતી પર આટલું બધું જોર આપે છે, હવે આના માટે આપણે એક અગ્નિઅસ્ત્ર કરીને દવા બનાવવાની છે. હવે આપણે જોઈએ તો પ્રાકૃતિક ખેતીમાં આપણે જીવામૃત વાપરીએ, ઘન જીવામૃત આ બધું તો વાપરીએ છીએ પણ રોગ જીવાત સામે આપણે એટલા બધા પગલાં લેતા નથી, તો એની સામે એક આપણે અગ્નિઅસ્ત્ર કરીને છે એ આપણે બનાવીને છાંટીએ તો દરેક ઈયળ કે ભાઈ ગાભમારાની ઈયળ છે, કણસલાની ઈયળ છે, એવું નહીં કે નાગલીવરીમાં, બીજા પાકમાં બી તમારી ઈયળ હશે તો બધી ઈયળ પર આ અગ્નિઅસ્ત્ર સારામાં સારું કામ કરશે. હવે આપણે અગ્નિઅસ્ત્ર કઈ રીતને બનાવવું જોઈએ? હવે અગ્નિઅસ્ત્ર માટે આપણે ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આપણે જેમ ચા બનાવી એમ કેવું, એક આપણે મોટું તપેલું લેવાનું, તપેલામાં આપણે 15-20 લિટર દેશી ગાયનું ગૌમૂત્ર નાખવાનું અને બીજી 4 વસ્તુની આપણે જરૂર પડે, 5 કિલો લીમડાનો પાલો છે, 1 કિલો નફ્ફટિયાનો પાલો છે, 500 ગ્રામ તીખા મરચા અને 500 ગ્રામ લસણ, આ બધું લઈને આપણે વાટી નાખવાનું છે. અને વાટી નાખીને જેમ આપણે તપેલામાં 15-20 લિટર દેશી ગાયનું ગૌમૂત્ર લીધું એને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે અને થોડુંક ગરમ થાય, વરાળ નીકળે એટલે આ બધી જ વાટેલી વસ્તુ આપણે અંદર નાખી દેવાની હતી. અને ઉકાળ આવશે તો પહેલો ઉકાળ આવે એટલે એને આપણે હલાવી દેવાનું, બીજો ઉકાળ એટલે હલાવી દેવાનું, એમ 4-5 ઉકાળ આવે એટલે આપણે ઘરે બેઠા અગ્નિઅસ્ત્ર દવા તૈયાર થઈ ગઈ. આ વસ્તુ કેવું બધું ગરમ પડે, આપણે બી ખાતા હોય તો આપણા ડિશમાં કોઈ નાખી તો આપણે ખાઈ નહીં શકીએ, એવું સેમ વસ્તુ આપણે ખેતરમાં લઈને છાંટશું તો આપણા ખેતરમાં જીવાતનો અટેક આવશે નહીં. તો આ વસ્તુ અગ્નિઅસ્ત્ર બની જાય તો એને તમે 15 લિટરના પંપમાં 300 થી 400 મિલી લઈને એનો છંટકાવ કરો તો સારામાં સારું ઈયળ પર આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
5: आ सिवाय બીજા કોઈ અસ્ત્ર બનાવી શકે છે જેમ આપણે વાત કરી હમણાં?
6: હા, જેમ આપણે ઈયળની વાત કરી એવી રીતના આપણા ખેતરમાં ચૂસિયા પ્રકારની જીવાત, જેને આપણે દેશી ભાષામાં આપણે મદરી જીવાત કરીએ, એમ આપણે મોલોમસી આવે ઘણી વાર, તમે પેલા સફેદ માખી જો સવારના 6 વાગે તમે છોડા લાવો તો સફેદ માખી કરીને બી જીવાત આવે, આ બી એક ચૂસિયા પ્રકારની જીવાત છે। તો મોલોમસી છે ચૂસિયા પ્રકારની જીવાત છે, એના માટે આપણે પ્રાકૃતિક ખેતીમાં નિમાસ્ત્ર બનાવવાનું આવે। જે નીમ વસ્તુ છે એ હારામહારું છે, પહેલાં જ આપણે આપણા બાપ દાદા ખેતી કરતા હતા ત્યારે બી આપણે લીમડાનો પાલો અને લીંબોળ સૂકવીને આપણે રાખતા હતા, તો આમ સેમ વસ્તુ નિમાસ્ત્ર બી આપણે બનાવી શકીએ છીએ। આને બી આપણે 100 લીટરનું એક ડ્રમ લેવાનું, 100-200 લીટરનું, એમાં તમારે 100 લીટર પાણી ભરવાનું, અને પાણી ભરી અને એની અંદર 5 કિલો દેશી ગાયનું ગોબર અને 5 લીટર ગૌમૂત્ર, અને બીજું 5 કિલો તમારે લીમડાનો પાલો લઈ એને વાટી અને અંદર નાખી દેવાનું, અને આ જે દ્રાવણ છે એને તમારે 48 કલાક પાડી રાખો, અને પાડી રાખી અને એને પછી આને કોઈ પાણી સાથે મિક્સ નથી કરવાનું, અને બેઠું જ લઈને તમે છંટકાવ કરો તો દરેક જે ચૂસિયા પ્રકારની જીવાત છે, જેમ મેં તમે કીધું મોલોમસી મોટામાં મોટો પ્રશ્ન છે, આપણે નાગલી વરીન મિલેટ્સમાં ઉપર બી મોલોમસી પડે અને નીચે મૂળના મોલોમસી એટલે મૂળમાંથી બી ખાવા માંડે, તો બંને રીતે આપણો છોડ સુકાઈ જાય, તો એના માટે બી આ નિમાસ્ત્ર હારામહારી દવા છે।
5: ખૂબ જ સરસ સર। હવે જુવાર અને બાજરાના પાકોમાં કઈ જીવાત આવી શકે?
6: હા, આપણે ખાસ કરીને જોયું તો આપણે જે હલકા ધાન્ય પાક છે એની તો આપણે વાત કરી કે નાગલી અને વરીમાં, હવે જુવાર અને બાજરામાં બી આપણે જે મિલેટ્સ ગણીએ એમાં આપણે જીવાતની વાત કરીએ તો એક સાંઠાની માખી આવે, અને ગાભમારેની ઈયળ, જે સેમ ગાભમારેની ઈયળ આપણે નાગલી અને વરીમાં જોઈ એમાં આમાં બી આવે, અને સાંઠાની માખી જોઈએ તો એ માખી બી એની જે લાર્વા છે મતલબ જે ઈયળ જેનું સ્ટેજ છે એ લઈને એનું ડેમેજ કરે છે, અને ત્રીજી મોટામાં મોટી જીવાત એટલે કે આપણે ફોલ આર્મીઓ જે પૂંછડે 4 ટપકાવાળી એને ઈયળ આપણે કહે છે। આ 3 જે મુખ્ય ઈયળ છે આપણે જુવાર અને બાજરામાં તમને જોવા મળે છે।
5: હવે ફોલ આર્મી વોર્મ જીવાત ઘણા પાકમાં જોવા મળે છે, તો એ વિશેની વિસ્તૃત માહિતી આપશો?
6: હવે ફોલ આર્મી વોર્મ એટલે કે જેનું નામ છે આર્મી વોર્મ કે લશ્કર ઈયળ, એ લશ્કરમાં ખાય, અને બીજું કે અમેરિકાથી આ જીવાત આવેલી છે જેનું નેટિવ અમેરિકા છે, અને અમેરિકામાંથી હમણાં આપણે જોઈએ તો દેશી મકાઈ બંધ કરીને આપણે બધા અમેરિકન મકાઈ ખાવા લાગીએ, તો અમેરિકન મકાઈ સાથે આ જીવાત આપણે ઇન્ડિયામાં બી આવી ચૂકી છે, અને સૌથી પહેલાં મકાઈ આનો મેઇન પાક હતો, તો મકાઈમાં કેવું કરે, મકાઈની જે એની ભૂંગળી છે એની અંદર ઈંડા મૂકીને અંદરથી જ ખાવા માંડે, તમે હમણાં દરેક કોઈ બી ખેતરમાં આપણે જઈએ તો મકાઈની બારીની હગાર તમને જોવા મળે, તો એવું ને એવું સેમ જુવાર અને બાજરી જે એનું સેમ ફેમિલી જ છે તો એનામાં બી આ જીવાત અટેક કરે છે। હવે આમાં આપણે ઘણીવાર ભૂલ કંઈ ખાઈ નાખે, આપણે ખાસ કરીને સાઉથ ગુજરાત એટલે કે આપણે ભાતના ખેડૂત બધા, તો છાંટતા છાંટતા દવા નીકળી જાય, પણ જ્યારે મકાઈ અને બાજરીની વાત આવે ત્યારે આ જીવાતને તમારે મારવી હોય તો સૌથી પહેલાં જો દેશી કોઈ બી દવા તમારે નહીં વાપરવી હોય તો જે ભૂંગળીમાં તમારે 2 ચપટી ભરીને રેતી નાખી દેવાની અને ભૂંગળી નીચેથી દબાઈ દેવાની, તો મુખ્ય જીવાત જ મરી જાય, કેમ કે આપણે કોઈ બી જીવાત હોય જેમ આપણે નાના હોય મોટાથી અને ઘરડાથી એમ જીવાતમાં બી ઈંડા હોય, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટા બને અને માખ બને, તો ઈયળ એની અંદર આપણે મારી નાખીએ તો એનું આપણે જીવનચક્ર તોડી શકીએ છીએ। તો ભૂંગળીમાં તમે રેતી નાખીને એને પેલું કરી શકો છો, અને જ્યારે બી દવાનો છંટકાવ કરો કે અગ્નિઅસ્ત્ર બનાવો કે અઝાડી રક્ટીન તમે નાખો તો ભૂંગળીમાં દવા જાય એ રીતના તમે દવા નાખો તો સારામાં સારું નિયંત્રણ તમને ફોલ આર્મી ઉપર મળી જશે।
5: હવે સર, રોગ અને જીવાત સિવાય નાગલીમાં પાક પીળો પડી જતો હોય છે, તો એના વિશે આપનું શું માનવું છે?
6: હવે ખાસ કરીને આપણે મિલેટ્સની પાકોની વાત કરીએ તો ઘણા બધા આપણે અહીંયા આદર બનાવીને ખેતી કરે કે જ્યારે આપણે ધરુવાળ્યું નાખીએ ત્યારે કેવું કરે, જે આપણે પાન હોય સાગળના પાન હોય આ બધા પાન હોય એ બધા પાન ભેગા કરે અને એના

0: પર આપણે ધરુવાળી બનાવે અને ત્યારે બધું બાળે છે, તો બાળવાથી કેવું થાય કે નીચેના જે પોષક તત્વ રહ્યા હોય જમીનમાં એ બધા બળી જાય, અને બળી જાયથી કેવું કે જે આપણે પાકને પોષક તત્વો મળવાના હોય એ મળતા નથી, જેના લીધે થોડીક નાગલીના ધરુ કે વરાઈના ધરુ થોડા મોટા થાય એટલે આપણું નાગલી થોડી આપણને પીળી પીળી દેખાય. એટલે આમાં ઘણીવાર ખેડૂત ભૂલ કરે કે પીળી થઈ જાય તો બહાર જઈને દવા લઈ આવે છે, પણ આ તમે આદર કરો એટલે બાળીએ એને એના લીધે આ તમને પીળું જોવા મળે. તો ખાસ કરીને જે ધરુવાડિયાવાળા ખેડૂતો છે એ જીવામૃત બી વાપરે છે પ્રાકૃતિક ખેતીમાં, પણ આપણે કેવું જે રાસાયણિક દવા હોય એવું આપણે સમજી લઈએ કે તરત દવા છાંટીને મળી જઈએ, એમ જીવામૃત કેવું તમે નાખો તો થોડીક વાર રહીને અસર થાય. એટલે જો આદર કરતા એવા ખેડૂતો હોય તો અઠવાડિયા પહેલાં તમારે જીવામૃત અંદર નાખી દેવું જોઈએ, અને બને તો આદર પ્રથા આપણે બંધ કરી અને બેડ બનાવીને આપણે ખેતી કરવી જોઈએ. અને પછી બી જો તમને પોષક તત્વની ઉણપ આવે તો બજારમાં તૈયાર માઇક્રોન્યુટ્રિયન્ટ કરીને ડબ્બો આવે છે, એ બી તમે વાપરી શકો છો. હમણાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં નોવેલ કરીને એક કેળાના થડમાંથી ખાતર બનાવેલું છે, આનું રિઝલ્ટ બી સારામાં સારું છે જે પોષક તત્વો અંદર રહ્યા છે. તો નોવેલનો બી તમે ઉપયોગ કરી શકો છો. પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તમે જીવામૃત બનાવીને બી અંદર નાખી શકો છો, તો તમારે પોષક તત્વોની જે ઉણપ હોય એ તમારા આપણે મિલેટ્સ પાકોમાં આવશે નહીં.
1: ખૂબ જ સરસ સર. સર, આમ તો રોગ અને જીવાત વિશેની વિસ્તૃત માહિતી આપે વહેંચી દીધી છે, પણ આપે ખેડૂત મિત્રોને કંઈ કહેવું હોય?
0: આજકાલ આપણે જે મિલેટનો પ્રશ્ન છે તો મિલેટ આપણે ખાવું જોઈએ. આપણે રોગ જીવાતની વાત કરી, પણ હમણાં જેમ કે જ્યારથી કોરોના આવ્યો ત્યારથી આપણે જોઈએ તો આપણામાં કેન્સરવાળા પેશન્ટ આપણે ગુજરાતમાં વધી ગયા, ડાયાબિટીસવાળા વધી ગયા, બધા પેશન્ટ વધી ગયા, અને આપણે ધીમે ધીમે મિલેટ ખાવાનું છોડી અને ખાલી આપણે ઘઉં ને ભાત જ ખાઈએ છીએ. તો એ પ્રમાણે આપણે મિલેટ ખાવું જોઈએ. અને હમણાં જોવા જઈએ તો નાગલીવરીનો ભાવ જ્યારે 2019માં અમે ડાંગ જિલ્લામાં હતા ત્યારે 28-29 રૂપિયા ચાલતો, હમણાં ધીમે ધીમે સરકારે ટેકાના ભાવ 2023માં મિલેટ યર કેવું આવ્યું તો એમાં આપણે 42 રૂપિયાથી હમણાં તમે બજારમાં નાગલી લેવા જાઓ તો 60-80-88 રૂપિયા મળે છે. તો આપણે આપણા દરેકના જીવનમાં ખાવામાં આપણે મિલેટ લાવવું જોઈએ, જે આપણા સ્વાસ્થ્ય માટે અને આગળના ભવિષ્ય માટે બી સારામાં સારો વિકલ્પ છે.
1: નો કિંમતી સમય કાઢી આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં ઉપસ્થિત રહ્યા અને મિલેટની ખેતીમાં રોગ અને જીવાત સામે સજાગતા એ વિશેની જે વિસ્તૃત માહિતી વહેંચી એ ચોક્કસ કાર્યક્રમ સાંભળતા મિત્રોને લાભદાયી થશે. હું મેઘના દમણિયા આકાશવાણી દમણ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: ઓકે, થેન્ક યુ.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મિલેટની ખેતીમાં રોગ અને જીવાત સામે સજાગતા એ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર બિપિનચંદ્ર વહુનિયાની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત.
3: આકાશવાણી એટ 90 સાલ કી આવાઝ, દિલ સે દિલ તક, નોન સ્ટોપ ધમાલ, પુરાની યાદેં નયા જોશ હૈ, દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ, આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરને. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ દીવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, હવે થોડી જ વારમાં સાંભળશો આપ ગુજરાતી સમાચાર, જે અમે અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.
3: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પાટનગર ઓસ્લોમાં ત્રીજી ભારત નોર્ડિક સંમેલનમાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી 5 વર્ષમાં છત્તીસગઢનો બસ્તર વિસ્તાર દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી જેપીસીની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો સૌનો મત. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સીબીઆઈની સઘન તપાસ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું નિધન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી. અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો. સમાચાર વિગતવાર. નોર્વેની રાજધાની ઓસ્લોમાં આજે ત્રીજી ભારત નોર્ડિક સમિટ શરૂ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને ડેનમાર્કના તેમના સમકક્ષ સાથે આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકનો ઉદ્દેશ્ય 2022માં ડેનમાર્કના કોપનહેગન ખાતે યોજાયેલી અગાઉની સમિટ પછી ભારત અને નોર્ડિક દેશ વચ્ચે ક્ષેત્રીય સહયોગને મજબૂત બનાવવાનો છે. આ દરમિયાન ટેકનોલોજી અને નવીનતા, ટકાઉપણું, નવીનીકરણીય ઉર્જા અને ડિજિટાઇઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ તકે વૈશ્વિક તણાવ પર બંને દેશની ભાગીદારી વિશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાત કરી હતી.
4: हम सबने मिलकर ग्लोबल इश्यूज पर भी विचार साझा किए. वैश्विक तनाव और संघर्ष के इस दौर में भारत और नॉर्डिक देश साथ मिलकर एक रूल्स बेस्ड ग्लोबल ऑर्डर को बल देते रहेंगे. और यूक्रेन हो या वेस्ट एशिया, हम संघर्ष की शीघ्र समाप्ति और शांति के प्रयासों का समर्थन करते रहेंगे. हम इस बात पर सहमत है कि मल्टीलेटरल इंस्टीट्यूशंस का रिफॉर्म आवश्यक भी है और अर्जेंट भी है. और टेररिज्म पर भी हमारा क्लियर और यूनाइटेड स्टैंड है. नो कॉम्प्रोमाइज, नो डबल स्ટાન્ડર્ડ.
3: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને નોર્ડિક દેશોએ તેમના સંબંધોને ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન સ્ટ્રેટેજિક પાર્ટનરશીપનું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે.
4: हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक બહેતર ભવિષ્ય સુનિશ્ચિત કરેંગે.
3: ઉપરાંત શ્રી મોદીએ કહ્યું કે નોર્ડિક દેશ દ્વારા કરવામાં આવતા ઝડપી રોકાણથી ભારતના વિકાસની સાથે હજારો નવી રોજગારીની તક ઉભી થઈ છે. પ્રધાનમંત્રી શ્રી મોદી તેમની 5 દેશના યાત્રાના અંતિમ ચરણમાં આજે ઇટાલીના રોમ ખાતે પહોંચશે. પ્રધાનમંત્રીની મુલાકાતને આવરી લેતા અમારા સંવાદદાતા તરફથી વધુ માહિતી.
5: इस यात्रा से भारत इटली रणनीतिक संबंधों को कई महत्वपूर्ण क्षेत्रों में नई गति मिलने की उम्मीद है. व्यापार, निवेश और औद्योगिक साझेदारियों से जुड़ी सहयोग योजनाओं की घोषणा होने की संभावना है, क्योंकि दोनों देश आर्थिक संबंधों को मजबूत करने और सहयोग के नए क्षेत्रों की तलाश में है. व्यापारिक संबंध पहले से ही मजबूत है और इस यात्रा के दौरान होने वाली उच्च स्तरीय वार्ताओं के बाद इनके और आगे बढ़ने की उम्मीद है. भारतीय प्रवासी समुदाय प्रधानमंत्री के आगमन को लेकर विशेष रूप से उत्साहित.
3: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છત્તીસગઢનો બસ્તર વિભાગ આગામી 5 વર્ષમાં દેશમાં સૌથી વિકસિત આદિવાસી વિભાગ તરીકે ઉગરી આવશે. આજે જગદલપુરમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી શાહે કહ્યું કે સરકારનો હેતુ વર્ષ 2031 સુધીમાં બસ્તરના લોકોની સરેરાશ આવક 6 ગણી વધારવાનો છે. તેમણે કહ્યું કે બસ્તરને નક્સલવાદથી મુક્ત કર્યા પછી કેન્દ્ર અને છત્તીસગઢ સરકારે સંયુક્ત રીતે આગામી 5 વર્ષમાં પ્રદેશના વિકાસ માટે એક વૈજ્ઞાનિક વ્યૂહરચના તૈયાર કરી છે.
6: 19 मई 2026 की ये तिथि है कि जहां से नक्सल प्रभावित क्षेत्र में संपूर्ण विकास की परिकल्पना को लॉन्च किया जा रहा है। बस्तर के साथ जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए।
3: શ્રી શાહે એવી પણ જાહેરાત કરી કે બસ્તરના દરેક આદિવાસી પરિવારને એક ગાય અથવા ભેંસ આપવામાં આવશે અને 6 મહિનાની અંદર પ્રદેશમાં એક મોટું સહકારી ડેરી નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે। આ માટે છત્તીસગઢ સરકારે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને ગુરૂવારે યોજાનારી ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે પોતાનું નામાંકન પાછું ખેંચવાની જાહેરાત કરી છે। તૃણમૂલ કોંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું કે જહાંગીર ખાનનો ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય હતો, પાર્ટીનો નહીં। ખાન મેદાનમાંથી બહાર થયા બાદ હવે સ્પર્ધા ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડા, કોંગ્રેસના ઉમેદવાર અબ્દુર રઝાક મૌલા અને એસસીપીઆઈએમના ઉમેદવાર શંભુનાથ કુર્મી વચ્ચે થશે। સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો। એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCના સભ્ય આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે। પીપી ચૌધરીના વડપણ હેઠળની JPCના સભ્યોએ આજે ગાંધીનગરમાં મુખ્ય સચિવ MK દાસ, રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ સહિતના ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરી। ગાંધીનગરમાં સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં JPCના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, સમિતિ ગુજરાતના હિસ્સેદારોને સાંભળવા આવી છે। આજની બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો મત સૌએ વ્યક્ત કર્યો। એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે ગુજરાતના 7 લાખ કરોડ રૂપિયા બચશે।
7: અગર મેં ઉદાહરણ કે તોર પે આપકો બતાઉં કે 2029 મે અગર યે લાગુ હોતા હે કાનૂન તો લાગુ હોતે હી પાર્લિયામેન્ટ કી પ્રથમ જો મીટિંગ હોગી ઉસકો અપોઇન્ટેડ ડેટ કહેંગે વો કેલેન્ડર હો ગયા સેટ। જૈસે 30 મઈ 2029 કો અગર પહેલી મીટિંગ હોતી ઓર સંવિધાન મે સંશોધન હો જાતા ઉસકે પહેલે તો પહેલી મીટિંગ કે દિન હી યે માના જાયેગા કે અપોઇન્ટેડ ડેટ હે ઓર ઉસસે 5 સાલ के बीच में मई 2029 से लगा करके 5 साल के बीच में जो भी विधानसभा के चुनाव होंगे वो शॉर्ट टर्म के लिए होंगे और 2034 में सब साथ आ जाएंगे। लागू ये 2029 में तब होता है।

0: जब 2029 के पहले पार्लियामेंट इसको कानून बना दे।
1: आ समिति આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાન અને ટોચના અધિકારી સાથે બેઠક કરી તેમના અભિપ્રાય મેળવશે. ઉલ્લેખનીય છે કે જેપીસીમાં અધ્યક્ષ સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદ, એમ કુલ 39 સભ્ય છે. નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરીતિ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈની ટીમ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સઘન તપાસ ચલાવી રહી છે. આ દરમિયાન દસ્તાવેજ, કોમ્પ્યુટર રેકર્ડ, શૈક્ષણિક સામગ્રી, મોક પ્રશ્નપત્ર, વિદ્યાર્થી સંપર્ક રેકર્ડ સહિતનાની તપાસ કરવામાં આવી રહી છે. તો ટીમ દ્વારા આરસીસી ડિરેક્ટર શિવરાજ મોટેગાંવકરના સગીર પુત્રની પણ પૂછપરછ કરી છે, જે ધોરણ 12નો વિદ્યાર્થી છે અને આ વર્ષની નીટની પરીક્ષામાં હાજર હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં આગામી નીટ યુજી પુનઃ પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. મંત્રીએ ભાર મૂક્યો કે ફરીથી પરીક્ષા કડક સુરક્ષા પ્રોટોકોલ હેઠળ સુરક્ષિત, સરળ અને સંપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી જોઈએ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું 91 વર્ષની વયે આજે દહેરાદૂન ખાતે નિધન થયું. ભૂતપૂર્વ આર્મી મેજર જનરલ ખંડુરી બે વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી પણ રહ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તેમના નિધનને જાહેર જીવન માટે એક અપૂર્ણ ખોટ ગણાવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્વર્ગસ્થ ભુવનચંદ્ર ખંડુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ શ્રી ખંડુરીને પ્રામાણિક, સરળ, પારદર્શક અને વિકાસલક્ષી રાજકારણી ગણાવ્યા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે મેજર જનરલ ખંડુરી ઉત્તરાખંડના વિકાસ માટે હંમેશા સમર્પિત રહ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શ્રી ખંડુરીને જનકલ્યાણ અને દેવભૂમિની પ્રગતિ માટે હંમેશા પ્રતિબદ્ધ ગણાવ્યા. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સે 5 ઓવરમાં 0 વિકેટે 68 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે અને લખનૌ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે 3 દિવસની સત્તાવાર મુલાકાતે દક્ષિણ કોરિયાના સિયોલ પહોંચ્યા છે. દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રી તેમના સમકક્ષ હાઈ ગ્યુ બેક સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરશે. તેઓ બંને દેશ વચ્ચે સંરક્ષણ સહયોગની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવી પહેલની શોધ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પાટનગર ઓસ્લોમાં 3જી ભારત નોર્ડિક સંમેલનમાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી 5 વર્ષમાં છત્તીસગઢનો બસ્તર વિસ્તાર દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે રચાયેલી જેપીસીની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં બધી ચૂંટણી એક સાથે થાય તેવો સૌનો મત. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ કોચિંગ સેન્ટરમાં સીબીઆઈની સઘન તપાસ. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું નિધન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી. અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું કુમાર સાનુ અને પ્રભાએ ગાયેલા સોનો સસુરજી ફિલ્મના ગીતથી.

0: the relocation and sterilization of stray canines. The Kremlin today confirmed that Russian President Vladimir Putin will attend the BRICS summit scheduled to be held in September this year in New Delhi under India's chairmanship. The Russian embassy in South Africa, in a social media post, cited an aide to President Putin, Yuri Ushakov, as saying that the Russian president will attend the summit on 12th and 13th of September. Defense Minister Rajnath Singh reached Seoul today on a three-day official visit to South Korea after concluding his Vietnam tour. In South Korea, Defense Minister Singh will hold bilateral talks with his counterpart, Ahn Kyu-pak. The IMD has warned of severe heatwave conditions in North India over the next few days. The weather agency forecasts heavy rainfall in southern region. The IMD has issued a red alert for warm night conditions over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha till Thursday. The weather agency has forecast heatwave to severe heatwave conditions over Delhi, Punjab, Haryana and Chandigarh for tomorrow. And with that, we end this news bulletin.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા સમાચાર. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગા હર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 11:10 અને 12 સેકન્ડ થઈ રહી છે. અમારી આજની પ્રસારણ સભાના કાર્યક્રમો આ સાથે સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 આ જ ફ્રીક્વન્સી પર ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.